ખેંચવામાં આવે છે, જે ચીન અને અમેરિકાના સંયુક્ત ઉપયોગ કરતા વધારે છે. જે ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે તેમાંથી 90% પાણી તો ખેતીમાં સિંચાઈ તરીકે કામમાં લેવામાં આવે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં સૌથી વધારે ભૂગર્ભ જળ ખેંચવામાં અને વાપરવામાં આવે છે. આ સિવાય દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ જેવા શહેરોમાં ભૂગર્ભ જળનું સ્તર ઝડપથી ઓછું થઈ રહ્યું છે. હવે જો પૃથ્વી થોડી વધારે નમી જશે તો ઋતુચક્રમાં મોટો ફેરફાર આવશે. ધ્રુવ પ્રદેશો ઉપર સૂર્યને ગરમી વધારે પડશે અને બરફ ઝડપથી ઓગળવા લાગશે. ભારત અને ખાસ કરીને એશિયાના દેશોમાં ઋતુચક્રમાં મોટો ફેરફાર આવશે. તેના કારણે ક્યાંક દુષ્કાળ પડશે તો ક્યાંક અતિશય વરસાદ પડવાની પણ સ્થિતિ ઊભી થશે. બીજો પ્લો, પૃથ્વીની ધરીમાં ફેરફાર થશે તો ઋતુચક્રમાં મોટું પરિવર્તન આવશે. જાણકારો માને છે કે પૃથ્વી ઉપર પાણીના અસંતુલનને કારણે તેની ધરી સતત ખસી રહી છે. તેમાં જો મોટો ફેરફાર થશે તો પૃથ્વી ઉપર ભયાનક કુદરતી આપત્તિઓ આવશે. સમગ્ર માનવ સંસ્કૃતિ ઉપર તેની અસર જોવા મળશે. તે કુદરતી આપત્તિ આવશે અને પરિવર્તન થશે તે ભયાનક પરિણામ લાવનારા હશે. હાલમાં પૃથ્વીની ધરી 23.5 ડિગ્રીએ નમેલી છે. તેના કારણે આબોહવા અને ઋતુચક્ર કાબુમાં છે. ગ્લોબલ વોર્મિંગને પગલે તેમાં ફેરફાર આવ્યા છે, છતાં પૃથ્વીએ પોતાની કુદરતી ગતિ અને ક્રમ જાળવી રાખ્યા છે. હવે જો પૃથ્વી થોડી વધારે નમી જશે તો ઋતુચક્રમાં મોટા ફેરફાર આવશે. ધ્રુવ પ્રદેશો ઉપર સૂર્યની ગરમી વધારે પડશે અને બરફ ઝડપથી ઓગળવા લાગશે. ભારત અને ખાસ કરીને એશિયાના દેશોમાં ઋતુચક્રમાં મોટા ફેરફાર આવશે. તેના કારણે ક્યાંક દુષ્કાળ પડશે તો ક્યાંક અતિશય વરસાદ પડવાની પણ સ્થિતિ ઊભી થશે. ધ્રુવ પ્રદેશમાં તાપમાન વધશે તો ગ્રીનલેન્ડ અને એન્ટાર્ટિકા જેવા પ્રદેશોનો બરફ ઝડપથી ઓગળવા લાગશે. સમુદ્રના સ્તરમાં વધારો થવા લાગશે. મુંબઈ, કોલકાતા, બાંગ્લાદેશના કિનારાના શહેરો ડૂબી જાય તેવી પરિસ્થિતિ આવી શકે છે. એટલાન્ટિકામાં ગલ્ફ સ્ટ્રીમ જેવા

પ્રવાહ અસર કરશે, જેના કારણે યુરોપમાં ગમે ત્યારે તાપમાન અચાનક ઠંડુ થઈ જશે. આ ઉપરાંત પૃથ્વી ધરી ઉપર નમવાથી અને ખસવાથી બીજી ઘણી બાબતોને અસર થશે. ખાસ કરીને દિવસ અને રાતની લંબાઈમાં પણ સામાન્ય ફેરફાર આવી શકે છે. પૃથ્વીની ધરી વધુ નીમે ગઈ તો ધ્રુવ પ્રદેશમાં 6 મહિના ઉપરાંત કેટલાક સમય સુધી રાત લંબાઈ શકે છે. ઘઉં, ચોખા અને અન્ય અનાજના ઉત્પાદનમાં વ્યાપક ઘટાડો થઈ શકે છે. જમીનની નીચે ટેક્ટોનિક પ્લેટ્સ જો સક્રિય થવા લાગી તો પેસેફિક રિજનમાં વધુ ભૂકંપ આવી શકે છે. તે ઉપરાંત વાવાઝોડા અને ચક્રવાતના પ્રમાણમાં અને તેની અસરકારકતામાં પણ વધારો થઈ શકે છે. આમ જોવા જઈએ તો આ સ્થિતિ આવવામાં ઘણા વર્ષો લાગી શકે તેમ છે. તેમ છતાં ગ્લોબલ વોર્મિંગ, ધ્રુવ પ્રદેશોનો બરફ ઓગળવો અને હવે ભૂગર્ભ જળનું સ્તર ઘટવાનું પ્રમાણ વધ્યું તો પૃથ્વી માટે મોટું જોખમ સર્જાશે. જોખમ ધીરે ધીરે આગળ વધી ગયું છે એ જ આ લેખનો મુખ્ય છે. તો એક સબ હેડી, એક મુખ્ય હેડી, બે બ્લોક ની માહિતી આપી અને હવે મૂળ લેખ ઉપર આગળ વધીએ. લગભગ બધું કવર થઈ ગયું છે. તેમ છતાં દેશમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, અત્યારે તમે ને હું અનુભવી રહ્યા છીએ. તેના કારણે તળાવો અને નદીઓ સુકાવા લાગ્યા છે. આગામી મહિનામાં તો સ્થિતિ વધારે કફોડી થઈ શકે તેમ છે. આ સમય એક એવો અહેવાલ સામે આવ્યો છે જેને સમગ્ર વિશ્વમાં ચિંતા જન્માવી છે અથવા ચિંતા જગાવી છે. ભારતમાં પાણીના સ્ત્રોત માટે ભૂગર્ભ જળનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં જે પ્રમાણમાં ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે તેટલું તો વિશ્વના કોઈ પણ દેશ દ્વારા થઈ રહ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં જે સ્તરે ભૂગર્ભ જળનું દોહન કરવામાં આવ્યું છે તેના કારણે પૃથ્વી પોતાની ધરી ઉપર નમી રહી છે. તેના કારણે તેનું સંતુલન ખરાબ થઈ રહ્યું છે. માત્ર પૃથ્વી ત્રાસી થવાનો જ નહીં પણ વધારે પડતા ભૂગર્ભ જળના ઉપયોગને પગલે ભવિષ્યમાં પાણીની મોટા પાયે તંગી સર્જાવાનો ભય રહેલો છે. જાણકારો માને છે કે ભારતમાં જરૂર કરતા અતિશય વધારે પ્રમાણમાં ભૂગર્ભ જળનું દોહન કરવામાં આવી રહ્યું છે. દુનિયામાં જેટલું ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે તેનાથી 25% કરતા પણ વધારે પાણી માત્ર ભારતમાં ખેંચવામાં આવે છે. તેના કારણે જ પૃથ્વી પોતાની ધરી ઉપરથી ખસી જવાનો અને નમી જવાનો ભય સર્જાયો છે. તે ધીમે ધીમે અસંતુલિત થઈ રહી છે. જો આ જ રીતે પાણી ખેંચવાનું કામ ચાલતું રહ્યું તો ભવિષ્યમાં ઘણી મોટી સમસ્યા સર્જાઈ શકે છે. જાણકારો માને છે કે ચીન અને અમેરિકા જેવા દેશોમાં પણ ભારતની સરખામણીએ ઓછા પ્રમાણમાં ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંજોગોમાં ભવિષ્યમાં મોટું સંકટ આવી શકે તેવા એંધાણ છે. તેનાથી સમગ્ર માનવ જાતિ સમસ્યા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે જમીનની અંદરથી પાણી ખેંચવામાં આવે ત્યારે જમીનની અંદર રહેલા પ્રવાહીનું સંતુલન બગડે છે. પૃથ્વી ત્યારબાદ કોઈ પણ રીતે આ પાણીને ફરીથી ત્યાં સુધી પહોંચાડીને સ્થિતિ સમતલ કરવાનો પ્રયાસ કરે છે. બીજી ગંભીર બાબત એવી છે કે જમીનમાંથી જે પાણી ખેંચવામાં આવે છે તે કોઈ પણ રીતે સમુદ્ર સુધી તો પહોંચી જ જાય છે અને તેના કારણે પૃથ્વી ઉપર રહેલું પ્રવાહીનું સંતુલન ફરીથી તામાડોળ થઈ જાય છે. પૃથ્વી એક ગોળા જેવી છે, તેની અંદર રહેલા પ્રવાહીનું વિતરણ બદલાતું રહે છે અને તેના કારણે તેના પરિભ્રમણની સ્થિતિ તેના અક્ષ પણ ફરતા રહે છે અને ખસતા રહે છે. તેને પોલર મોશન કહેવામાં આવે છે. ચિંતાજનક વાત એ છે કે દુનિયામાં સૌથી વધારે ભૂગર્ભ જળનો ઉપયોગ ભારત દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ ચીન અને અમેરિકા ભૂગર્ભ જળ ખેંચવામાં બીજા ક્રમે આવે છે. 3 મોટા દેશો દ્વારા અતિશય રીતે પાણી ખેંચવામાં આવતા પૃથ્વી ઉપર આ જોખમ સર્જાયું છે. પૃથ્વીનું સંતુલન સતત ખરાબ થઈ રહ્યું છે. નાના અને અન્ય સંસ્થાઓ તથા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે 1993-2010 વચ્ચે જે સ્થળે ભૂગર્ભ જળ ખેંચવામાં આવ્યું હતું તેના પગલે પૃથ્વીના ઉત્તર ધ્રુવની દિશામાં ફેરફાર આવ્યો હતો. જાણકારોના મતે આ 17 વર્ષમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન દ્વારા અંદાજે 54 ટ્રિલિયન લિટર પાણી ભૂગર્ભમાંથી ખેંચવામાં આવ્યું હતું. તેના કારણે પૃથ્વીની ધરી અંદાજે 78 સેન્ટીમીટર પૂર્વ તરફ ખસી ગઈ છે. બીજી ચિંતાજનક બાબત એવી છે કે અહેવાલોના મતે ભારત દ્વારા સૌથી વધારે ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે. દુનિયાભરમાં દર વર્ષે જેટલું ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે તેમાંથી 25% કરતા વધારે પાણી તો ભારત દ્વારા ખેંચવામાં આવે છે. દુનિયાના અન્ય તમામ દેશોની સરખામણીએ આ સૌથી વધારે છે. ભારત દ્વારા દર વર્ષે 250-260 ક્યુબિક કિલોમીટર જેટલો ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે. ચીન અને અમેરિકાના
સંયુક્ત

ઉપયોગ કરતા વધારે છે. ભૂગર્ભ જળનો ઉપયોગ કરનારા ટોચના દુનિયામાં 10 દેશોમાં ભારત પહેલા ક્રમે આવે છે. ત્યારબાદ ચીન 112 ક્યુબિક કિલોમીટર સાથે બીજા ક્રમે અને અમેરિકા 111 ક્યુબિક કિલોમીટર દ્વારા ત્રીજા ક્રમે આવે છે. તાજેતરમાં સંસદમાં જ આ અંગે વાત રજૂ કરતી ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતમાં જમીનમાંથી વધારે પાણી ખેંચવાનું સૌથી મોટું કારણ ખેતી છે. જે ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે તેમાંથી 90% પાણી તો ખેતીમાં સિંચાઈ તરીકે કામમાં લેવામાં આવે છે. શેરડી ઘઉં જેવા પાકને વધારે પાણીની જરૂર પડતી હોય છે. ભારતમાં હજી પણ એની માટે સિંચાઈની વ્યવસ્થાનો અભાવ છે. અનેક અંતરિયાળ ગામડામાં પાણીની વ્યવસ્થા પહોંચી નથી. ત્યાં આ રીતે બોર દ્વારા અને ટ્યુબવેલ દ્વારા પાણી ખેંચવામાં આવે છે. આ સિવાય ખેડૂતોને મફત અને સસ્તી વીજળી મળતી હોવાથી તેઓ ટ્યુબવેલ વધારે પ્રમાણમાં ચલાવીને પાણી ખેંચે છે. તેના કારણે જ પાણીની જરૂર કરતા વધારે પાણી ખેંચાઈ જાય છે. ભારતમાં નજર કરવામાં આવે તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં સૌથી વધારે ભૂગર્ભ જળ ખેંચવામાં અને વાપરવામાં આવે છે. આ સિવાય દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ જેવા શહેરોમાં ભૂગર્ભ જળનું સ્તર ઝડપથી ઓછું થઈ રહ્યું છે. પંજાબ અને હરિયાણામાં પણ ભૂગર્ભ જળના અતિશય ઉપયોગના કારણે પાણીના સ્તરમાં પ્રતિવર્ષ 0.5 થી 1 મીટર જેટલો ઘટાડો થઈ રહ્યો છે. 21 જેટલા શહેરોમાં આગામી વર્ષમાં પાણીનું સ્તર અતિશય નીચે જવાની શક્યતાઓ સેવાય રહી છે. ખાસ વાત એવી છે કે દેશમાં પંજાબ અને હરિયાણામાં સૌથી વધારે ભૂગર્ભજળનો ઉપયોગ થાય છે. અહીંયા અનાજ અને તેને સંલગ્ન પાક લેવાના હોવાથી પાણીનો અતિશય ઉપયોગ થાય છે. તેના કારણે મોટા ભાગે ભૂગર્ભજળ ઉપર જ આધાર રાખે છે. 1960ના દાયકામાં શરૂ થયેલી હરિત ક્રાંતિને પગલે પંજાબ અને હરિયાણામાં ઘઉં અને ચોખા જેવા પાક સૌથી વધુ પ્રમાણમાં લેવાય છે. અહીંયા પાણીની જરૂર વધારે પડે છે. તે ઉપરાંત વીજળી મફત અથવા સસ્તા ભાવે મળે છે. તેના કારણે ખેડૂતો દ્વારા સિંચાઈ માટે સતત ભૂગર્ભ જળનો ઉપયોગ કરવામાં આવે છે. ઘઉં, મકાઈ અને અન્ય અનાજ એવા પાક છે જેમાં પાણીનું પ્રમાણ વધારે જોઈએ છે અને તેના કારણે તેઓ સતત પાણીનો ઉપયોગ કરતા રહે છે અને જળસ્તર ઘટતું રહે છે. આ વિસ્તારોમાં જરૂર કરતાં અતિશય ઓછી માત્રામાં જળસ્તર આવી ગયું છે. જાણકારો માને છે કે આપણે ત્યાં પાણીનો જે પુરવઠો પાડવામાં આવે છે તેના વ્યવસ્થાપનમાં સૌથી મોટી ખામી રહેલી છે. હવે જોઈએ, સમય જોઈ લઈએ. બીજી વાત પણ કરી લઈએ, આ પણ ભારતને લગતી જ છે, આ પણ ચિંતાજનક છે, પણ રોગને લગતી છે. એમાં પણ હેડિંગ અને સબ હેડિંગ લગભગ ત્યાં સમય પૂરો થશે અને ડ્રોપ. આ પણ ન્યૂઝ ફોકસમાં જ આવેલો લેખ છે. ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં બાળકોના કેન્સરથી થતા મોત 94% અને નવા કેસની સંખ્યા 85% સુધી છે. ભારતમાં દર વર્ષે કેન્સરથી 17,000 બાળકોના મોત થાય છે. આ બે હેડિંગ અને સબ હેડિંગ બ્લોકના બે લખાણની કન્ટેન્ટ આપું છું. લાન્સેટનો અહેવાલ જણાવે છે કે 2023માં જ દુનિયાભરમાં 3.77 લાખ બાળકોના કેન્સરના કારણે મોત થયા હતા. બીજી તરફ 2023માં જ દુનિયાભરમાં બાળકોના કેન્સરના 1.45 લાખ જેટલા નવા કેસ પણ નોંધાયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે દુનિયામાં દરરોજ 1,000થી વધારે બાળકોને કેન્સર થયાનું નિદાન થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે 2023માં અંદાજે 46,000 બાળકોના મોત લ્યુકેમિયાના કારણે થયા હતા. બીજી તરફ મગજ અને ચેતાતંત્રના કેન્સરના કારણે 23,200 બાળકોએ જીવ ગુમાવ્યા હતા. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો બાળકોમાં આવતા કેસ તેના કારણે થતા બાળકોના મોતની સરેરાશ પણ વિરોધાભાસી છે. સરેરાશ જોઈએ તો 1990 થી 2023 દરમિયાન થતા બાળકોના મોતના આંકડામાં 27% ઘટાડો જોવા મળ્યો છે. જાણકારો માને છે કે 4 દાયકા દરમિયાન મેડિકલ સાયન્સ દ્વારા અદ્વિતીય પ્રગતિ સાધવામાં આવી છે. નવી સુવિધાઓ અને ચિકિત્સા પદ્ધતિને કારણે વિકસિત દેશોમાં બાળકોના કેન્સરથી મૃત્યુદર ઘટ્યો છે. ત્યાં આફ્રિકા અને તેની આસપાસના વિસ્તારોમાં આજે પણ આ મૃત્યુદર 55%થી વધારે છે. લાઇફસ્ટાઇલ કરતાં ડિજિટલ ડિફેક્ટ અને વારસાગત બાબતો
વધારે અસર કરે છે. જાણકારો માને છે કે જે

0: યુવાનો અને તેનાથી વધારે ઉંમરના લોકોમાં જે રીતે જીવનશૈલી અને ખાનપાનની ખોટી આદતના કારણે કેન્સર થતું હોય છે તેવું બાળકોમાં વધારે જોવા મળતું નથી. બાળકોમાં કેન્સરના કેસ વધવાનું કારણ જીવનશૈલી કરતા જીનેટિકલ ખામીઓ અને વારસાગત બાબતો વધારે ગંભીર છે. બાળકોમાં સૌથી વધારે લ્યુકેમિયાના કેસ જોવા મળે છે. બ્લડ કેન્સરના કેસમાં સૌથી વધુ બાળકો જે ગુમાવ્યાના દાખલા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે 2023 અંદાજે 46,000 બાળકોના મોત લ્યુકેમિયાના કારણે થયા હતા. બીજી તરફ મગજ અને ચેતાતંત્રના કેન્સરના કારણે 23,200 બાળકોએ જીવ ગુમાવ્યા હતા. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો બાળકોમાં આવતા કેસ તેના કારણે થતા બાળકોના મોતની સરેરાશ પણ વિરોધાભાસી છે. આ લગભગ રિપીટ થાય છે. બીજા બોક્સમાં અહેવાલો જણાવે છે કે વર્ષ 1990ની સરખામણીએ 2023 કેન્સરના કારણે થતા બાળકોના મોતના કેસ ઘટ્યા છે. સરેરાશ જોઈએ તો 1990-2023 દરમિયાન થતા બાળકોના મોતના આંકડામાં 27% ઘટાડો જોવા મળ્યો છે. જાણકારો માને છે કે 4 દાયકા દરમિયાન મેડિકલ સાયન્સ દ્વારા અદ્વિતીય પ્રગતિ સાધવામાં આવી છે. નિદાન અને સારવારની અત્યાધુનિક પદ્ધતિના વિકાસને કારણે બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે અને તેના મૃત્યુ આંકમાં વ્યાપક ઘટાડો થયો છે. બંને બ્લોકની કન્ટેન્ટ લગભગ સરખી છે. બીજી તરફ નજર કરીએ તો ખ્યાલ આવશે આ જે સુધારો થયો છે અને હકારાત્મકતા દેખાઈ રહ્યા છે તે માત્ર વિકસિત દેશમાં કે પછી ઊંચા આવક ધરાવતા દેશમાં જોવા મળી રહ્યા છે. ગરીબ દેશો
1: હલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજે યાર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ, અને હું લઈને આવું છું મારા શો પર ગુજરાતી સાહિત્યની અદ્ભુત નવલકથા, નવલિકા અને કેટલીક સાહિત્યિક રચનાઓ કે જેઓ પુસ્તક સ્વરૂપે આપણને સૌને ઇતિહાસથી, પ્રસંગોથી, ઘટનાઓથી અને વાર્તાઓથી વાકેફ કરાવે છે. આવી સુંદર મજાઓની ઘટના અને પ્રસંગોની, વાર્તાઓની જે સાહિત્યિક રચના હોય છે તેની વાત કરવા માટે તમે પણ મને ઇજન કરી શકો છો, તમારી વાતોને મોકલી પણ શકો છો. હાલમાં આપણે સાંભળી રહ્યા છીએ, માણી રહ્યા છીએ સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, જેમણે પ્રભાસ પાટણની એટલે કે સોમનાથની પૃષ્ઠભૂમિની કેટલીક વાતોને આ પુસ્તકમાં વાર્તા સ્વરૂપે સંગ્રહિત કરી છે. આજે વાત કરીશું પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીની. ગંભીર અવાજે કંઈક ઊંડા ઉતરી જઈને દધીચી બોલ્યા, દેવો તમારા તમામ અસ્ત્ર યથાવત છે, પણ મારા પોતાના દેહમાં, સહેજ હસીને બોલ્યા, ત્યાંથી તો કોઈ ચોરી ન જાય ને. ઇન્દ્રાદી દેવો ખિન્ન થઈ ગયા, આવા મહાન ઋષિના દેહમાંથી અસ્ત્ર કેવી રીતે મેળવવા, કંઈક અનર્થ ન થઈ જાય. ધીરે રહીને વરુણ બોલી ઉઠ્યા, ભગવાન આપે અમારા અસ્ત્રનું રક્ષણ કર્યું ને આ રીતે અમે આપના ઋણી રહીએ, પણ આપના દેહમાં રહેલા એ અસ્ત્ર અમે કેવી રીતે પામી શકીશું. ત્યાં આપના શરીરમાં સ્થિર થયેલા અસ્ત્ર ગમે તેટલા અમોઘ હોય, પણ યુદ્ધ સમયે એ શા કામના, એ માટે તો આગળ ન બોલી શકાય એવી વાત હતી. ઋષિ દધીચી સસ્મિત વદને શાંત ચિત્તે બોલ્યા, સમજ્યા તમે વરુણદેવ, સાચું સમજ્યા, એ શસ્ત્રો મેળવવા આ શરીરનો નાશ કરવો પડે. અને પછી જે ઘટનાક્રમ બને છે તેની વાત માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

વરુણદેવ કહે છે, જી પ્રભુ, અમે તો કોઈ કર્મે આ કામ ન કરી શકીએ, એટલે કે તમારા દેહનો નાશ, પણ હું જાતે તમને મારું શરીર સમર્પિત કરું તો? દધીચિ ઋષિ જવાબ આપે છે, શાંતમ પાપમ બધા દેવોના મુખમાંથી સરી પડે છે. ના દેવતાઓ, સુરેશ્વર, આ નશ્વર દેહ તો મારે ક્યારેક તો છોડવાનો છે ને. દધીચિ કહે છે, એ દેવ કાર્યમાં ઉપયોગી થાય, દુષ્ટોના સંહારનું સાધન બને, પ્રજાના કલ્યાણમાં કામ આવે, એથી વધુ પુણ્ય કયું હોઈ શકે? ને તમારે મારા પ્રાણ હરવાના નથી. હું જાતે પ્રાણાયામ કરી મારા પ્રાણને આ દેહના પિંજરમાંથી અલગ કરી દઈશ. પછી તમે સહુ તમારા અસ્ત્રની શક્તિઓથી ભરેલા મારા અસ્થિઓને ઉપયોગમાં લઈ આયુધો બનાવો, દુષ્ટોનો સંહાર કરો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર છે.

તેના પ્રકરણ બે સૌમ્ય તેજસ્વિનીના અંશોને. નેપાળવારમાં દધીચી સમાધિષ્ઠ થઈ અને બેસી ગયા. પ્રાણ પંખેરું ઉડી ગયું. નિષ્પાણ નિશ્ચેતન શરીર અસ્ત્ર શસ્ત્રોની શક્તિઓ સમેત શેષ રહ્યું. થોડી ગ્લાની અને વધુ ઉત્સાહ સાથે દેવો કામે લાગી ગયા અને સૌ અસ્ત્રોનું પુનઃ સર્જન થયું. ઇન્દ્રનું અમોઘ શક્તિ ધરાવતું વજ્ર આ રીતે જ નિર્માણ પામ્યું. દેવોનો વિજય નિશ્ચિત બન્યો. વર્ષો વહેતા ગયા અને યુવાન બનેલો પુત્ર પીપલાદ પિતાના દેહાંતનું રહસ્ય જાણવા ઉત્સુક થયો અને એને જાણ્યું ત્યારે ક્રોધથી સળગવા લાગ્યો. સ્વાર્થી દેવો મારા પિતાના મૃત્યુનું કારણ બન્યા. અંદર પ્રજ્વલિત ક્રોધાગ્નિ વડવાગ્નિ સ્વરૂપે બહાર પ્રગટ્યો. હે દેવો, તમારો સ્વાર્થ સિદ્ધ કરવા તમે મારા પિતાને હણ્યા. હવે મારો ક્રોધાગ્નિ તમને બધાને, તમને ન રોકનાર સમસ્ત જગતને બાળીને ભસ્મ કરી દેશે. ક્રુદ્ધ ઋષિ કુમારે ગર્જે છે, બસ હવે કઈ નહીં, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ભસ્મ જ ભસ્મ. આકાશ ને પાતાળ ભસ્મથી છવાઈ જશે, પ્રાણી માત્રના પ્રાણ હોમાઈ જશે. જાઓ મારા ક્રોધાગ્નિ જાઓ, હે વડવાનલ, તમારી યુગો યુગોની બુભૃક્ષા સંતોષો, ખાવા માંડો, ન થાય તો આખું જગત તમારો કોળિયો બને. અને પછી પછી શું થયું તે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ત્રણેય લોકમાં ભયનું સામ્રાજ્ય છવાઈ ગયું. આને રોકનાર કોઈ તો હશે? બધા સામર્થ્યશાળીઓ પોતાની અશક્તિ દર્શાવવા માંડ્યા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ વિવશ. બ્રહ્માજી કહે, આ વડવાગની શમે તો કેવળ સમુદ્રમાં શમે. યુગો સુધી એનું જળ શોષાય નહીં ને આ સંસાર ભસ્મ થતો બચે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીની વાર્તાના અંશોને. પણ આને સમુદ્ર સુધી પહોંચાડે કોણ? વિષ્ણુજીએ કહ્યું, હું એને એક ઘટમાં ગળામાં સમાવી શકું, એક એક દેવનું ભક્ષણ કરજે એમ લલચાવી પણ શકું, પણ સમુદ્ર સુધી એ ઘટને ધારણ કોણ કરે? મહાસરિતાઓ તે સમુદ્રને મળવા તો વહે છે. ગંગા, યમુના, સરસ્વતી બધી મહાનદીઓને બોલાવવામાં આવી, પણ અન્ય દેવોની જેમ જ એ પણ અસમર્થ હતી. ગંગા અને યમુનાએ તો કહ્યું, પ્રભુ, માર્ગમાં આ પ્રચંડ વગ્નિથી અમે જ શોષાઈ જઈએ. પિતાના આમન્યામાં સરસ્વતી મૌન હતા. બ્રહ્માજી કહે, પુત્રી સરસ્વતી, તું માત્ર તું જ આ મહાવિપત્તિમાંથી જગતને બચાવી શકે તેમ છે. ઉઠાવ આ ઘટ અને દોહડવા માંડ પ્રભાસના સાગર બની. ધીમા સ્વરે સરસ્વતીજી કહે છે, પ્રભુ, હું? હા વત્સ, તું જ એને સહી શકે. જ્ઞાનનું તેજ તારામાં પ્રકાશ પામે છે, તેનાથી પ્રબળ કોઈ તેજ હોઈ ન શકે, અને કલાઓનું સૌમ્ય તેજ ગમે તે ક્રોધાગ્નિને કાબૂમાં રાખી શકે. તું સ્વયં તેજસ્વીની છે, પ્રતાપી અને સૌમ્ય ઉભય, તેજ અન્ય ક્યાંથી નથી લાવવાના, અહીંયાથી જ તારામાંથી જ મળશે. ઉઠાવ ઘટ. જેવી દેવોગ્ની આજ્ઞા સરસ્વતી જો વિશ્વ કલ્યાણ માટે તૈયાર ન થાય તો બીજું વળી કોણ થાય? જો તને કષ્ટ તો પડશે, માર્ગ સરળ નથી, વડવાગ્નિની ઉષ્મા દઝાડશે, માર્ગ લાંબો લાગશે. તને ત્યાં દઝાડતા જ્યાં પણ લાગે ત્યારે પૃથ્વી પટ પર આવી ઠંડી હવા લેજે અને પછી ભૂગર્ભ માર્ગે દોડ્યા કરજે. તું યાદ રાખજે, તું અસામાન્ય છે. તારું રક્ષણ કરવા જો કોઈ સમર્થ હોય તો તે તું પોતે જ છે. તારું કલ્યાણ થાવ, તેમ બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતીને કહે છે. અને પછીનો ઘટનાક્રમ માણવા રેડિયો પાલનપુર સુધી, એટલે કે આ રેડિયો પાલનપુરના અવાજ સુધી, અવાજ સાથે જોડાયેલા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો 90.4 મેગાહર્ટ્ઝ.

પ્રચંડ વડ વાનલને મસ્તક પર ધારણ કરી શુભ્રવસના શારદા ચાલી નીકળી. યુગો સુધી જગતને જ્ઞાનનું તેજ અને કલાઓથી સૌમ્યતાથી એણે સમૃદ્ધ રાખવાનું હતું. દેવ કાર્ય, વિશ્વ કલ્યાણ અને પ્રાણી માત્રને ભયાનક સંકટમાંથી બચાવવાની એષણા લઈને કુમારિકા સરસ્વતી ચાલી નીકળી અને પ્રભાસ તીર્થ સુધી પહોંચી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે ઇહારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના લેખક ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર છે, તે પુસ્તકના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીના અંશોને. પ્રભાસ પાટણ સુધી કુમારિકા સરસ્વતી પહોંચી ગઈ. પ્રકાશમાન પ્રભાસ ક્ષેત્ર જાણે એને આવકારવા વધુ પ્રકાશ પ્રગટાવતું હતું. ઉત્સાહથી આ સમુદ્ર આવ્યો ને આ સંકટ એને સોંપ્યું એવા ઉત્સાહથી પગમાં ગતિ વધી. પણ એમ કઈ સંકટો ટળી થોડા જ જાય છે. એક દુષ્ટ અસુર નામે કૃતસ્મર આ કુમારિકાને જોઈ ગયો. રૂમઝૂમ છતાં વેગીલી ચાલે ચાલતી હંસ ગામીની શુક્લાંબરા ધરા સરસ્વતીનું રૂપ એને મોહી ગયું. માર્ગમાં આવીને તે ઊભો રહ્યો. સુંદરી, હું કૃતસ્મરા, તારા સૌંદર્યથી પ્રભાવિત થયો છું. મને પતિ તરીકે સ્વીકારી લે, મારી અર્ધાંગીની બન. પણ એ તો કેમ બને? હું સર્વ સ્વતંત્ર નથી, મારે પિતાને પૂછવું પડે ને. અને આ દેવ કાર્ય? સરસ્વતીજી બોલ્યા, હું એ કંઈ ન જાણું. મારા બલ પરાક્રમથી તું અજાણ છે. જો તું સીધી રીતે મને આધીન નહીં થાય તો હું બલાત્કારે તને મારી મનાવીશ. મનાવ્યા બાદ તને હું મારી રીતે મારા નગરે લઈ જઈશ. બોલ, શું કહેવું છે? આ તો જ્ઞાનશયી બુદ્ધિમય કાર્ય પૂર્ણ કરવું છે એટલે ક્રોધ તો પોસાય નહીં સરસ્વતીજીને. એટલે કહે છે એમ? જો એમ જ છે તો હું માર્ગમાં થાક ઉતારી લઉં, સ્નાનાદિથી પવિત્ર બનું, પણ ત્યાં સુધી આ ઘટને તમે ઉપાડી લેશો. અને હવેનો ઘટનાક્રમ માણવા તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

માં સરસ્વતીએ તે સમયે પોતાના કુમારિકા સ્વરૂપથી અંજાયેલા એ અસુરને સમજાવી દીધો, મનાવી લીધો તે વડવાનલને પોતાના માથે લેવા માટે. અટહાસ્યની સાથે તે અસુર જવાબ આપે છે, એમાં શું લાવો એમ કહીને વડવાનલનો ઘટ હાથમાં લેતા જ કૃતસ્મર બળીને ભસ્મ થઈ ગયો. સમુદ્ર સામે જ હતો, પ્રગટ થયો ઘટ સ્વીકારી લીધો અને વડવાગ્નિને સૂચી મુખ સોયના કાણા જેટલું મુખ બનાવીને સમુદ્રને શોષવાની સ્વીકૃતિ આપી અને સંસાર બચી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક કે જેના લેખક ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર છે તેના કેટલાય એવા ઐતિહાસિક પ્રસંગોની વાર્તાઓની ઘટમાળને આરજે આરના સ્વરમાં. આજે પણ પ્રભાસમાં સોમનાથના સમુદ્રના તટે સરસ્વતીને કાંઠે કૃતસ્મર પર્વત હયાત છે. એમાંથી બળવાની યાદરૂપે કાળા પથ્થરો નીકળે છે ને મૂર્તિઓ બને છે. કદાચ સમુદ્ર કાંઠે થયેલા જ્વાળામુખી ફાટવાનું આ નિશાન હોઈ શકે. સમુદ્ર સ્વયં પ્રગટ થવાની વાતો અનેક વાર પ્રભાસમાં થાય છે. આ ઘટના બની એ કદાચ સુનામી જેવી દરિયાઈ તોફાન આવ્યાનું સૂચક પણ હોઈ શકે. આપણે તો સરસ્વતીના મીઠા જળનું પાન કરવાનું અને જ્ઞાનામૃતનો આસ્વાદ લેવાનું યાદ રાખીએ. અહીંયા લેખક નોંધે છે કે મસ્તક ઉપર વડવાનલ લઈને સમુદ્ર તરફ જતી સૌમ્ય તેજસ્વીની માતા સરસ્વતીનું સુંદર શિલ્પ આજે અહલ્યાબાઈ વાળા શિવ મંદિરમાં શિવલિંગના બાજુમાં સુરક્ષિત છે. અદભુત રીતે આ પ્રકારને જે પણ લોકવાયકા અને ધાર્મિક વાર્તાઓ ત્યાં દંતકથા સ્વરૂપે અને કેટલાય એવા ગ્રંથોમાં સંગ્રહાયેલી છે તેને વાર્તા સ્વરૂપે લોકભોગ્ય બનાવવાનું લેખકના ફાળે જાય છે. તેમના પુસ્તકની નવી એટલે કે પ્રકરણ 3ની વાર્તા ગુરુ દક્ષિણા પણ આપણે માણીશું, પરંતુ અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

પ્રકરણ 3 ગુરુ દક્ષિણા. સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ સોમનાથની પૃષ્ઠભૂમિમાં સર્જાયેલી કેટલીય ઘટનાઓ અને કેટલીય એવી કથાઓ ત્યાં સંગ્રહાયેલી છે તેની વાર્તા સ્વરૂપની આ શ્રેણી છે. ગુરુ દક્ષિણા. પૂર્વ ક્ષિતિજ પર દશે દિશાઓને સ્વર્ણિમ રક્તિમ બનાવતો અરુણ સાથે અશ્વોને લગામ ખેંચતો પ્રગટી રહ્યો છે. પંખીઓ નીડ છોડીને મધુર કલરવથી દિશાઓને જાગૃત કરી રહ્યા છે. કોઈ ખૂણેથી ગંભીર સ્વરમાં વેદ ધ્વનિ પવિત્રતા ફેલાવી રહ્યો છે. કિશોર વયના તેજસ્વી છાત્રવૃંદો ક્યાંકથી જળ લઈ આવતા, ક્યાંક ઇંગુદી ફળ તોડતા, ક્યાંકથી પુષ્પો વીણીને આમથી તેમ ત્વરિત છતાં ધીર ગતિથી ફરતા નજરે ચડે છે. પરમ શાંતિ છે પણ મૌનનો ભાર નથી, કોલાહલનો સદંતર અભાવ છે પણ ધબકતા જીવનનું ચૈતન્ય અણુએ અણુથી પ્રગટી રહ્યું છે. આવા મધુમય વાતાવરણમાં ઋષિ સાંદીપની પોતાની પર્ણકુટીરના પ્રાંગણમાં નિત્યક્રમ અનુસાર જ આસન પર વિરાજ્યા છે. આંખો બધી તરફ નિરીક્ષણ કરી રહી છે અને છતાંય જાણે કંઈ જ ન જોતા હોય તેમ પોતાની ભીતરમાં કંઈક શોધી રહ્યા હોય એમ જણાય છે. મુખમુદ્રા પર ધીર ગંભીર નિર્લેપતાપૂર્વકની પ્રસન્નતાનો ભાવ છે પણ આંખોના ઊંડાણમાં જાણે એક ઘેરી ઉદાસી રહી રહીને ડોકિયો કરી જાય છે. ત્યાં તો પર્ણકુટીરના પડખેથી જ બે કિશોરો, એક ઉદિત નવચંદ્ર જેવો ગૌર અને એક મેઘ શ્યામ, ગુરુજીના ચરણોમાં વંદન કરતા આવીને ઊભા છે. ગુરુજી પ્રણામ. ઓહો રામ કૃષ્ણ, આવો બેસો. અને પર્ણકુટીર તરફ મોં કરી અવશ બોલી ઉઠે છે, જુઓ તો દેવી કોણ આવ્યું છે. કોણ હોય વળી? પર્ણકુટીરની બહાર પગ મૂકતા ગુરુમાતા કહે છે, અત્યારે અધ્યયન વેળાએ એ જ હશે નટખર કનૈયો, આવ્યો હશે મને પીડવવાને. વાતને આગળ વધારીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

માં આવું કેમ કહો છો? કૃષ્ણ જ બોલ્યા, આપને પીડવવાની, એટલે આપને કોઈ પણ પીડા થાય તે પહેલા આ બંને ભાઈઓ જગતનો ત્યાગ ન કરે? અરે દેવી, આવું અવળું કેમ કહો છો? આખા આશ્રમમાં તમારો સૌથી લાડકો તો આ કાનો જ છે ને, ગુરુજી કહે છે. અવળું બોલું છું? પેલી ગોપીઓને કેવી પીડા પહોંચાડી હતી તેની ખબર છે તમને? ના, તમને સ્થિત પ્રજ્ઞ પુરુષોને એની ખબર ન પડે, પણ અમને? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. અરે દેવી, પણ એનું આજે શું છે? જો બંને કેવા રૂડા રૂપાળા સોહામણા અને વળી વિદ્યાઓના તેજથી ઓપતા દેખાય છે. આવા શિષ્યો માટે તો બૃહસ્પતિ પણ કામના કરે. એ જ છે ને, આવા રૂડા રૂપાળા સોહામણા અકારણ વહાલા લાગે તેવા પણ જશે. આજે જ હમણાં તમે જ સમાવર્તન સ્નાનનો આદેશ કરશો અને પછી મારી આ સૂની આંખો એમનો પીછો કરશે ક્ષિતિજ સુધી. અરે હા, આજે તો એમનો દીક્ષાંત દિવસ છે. હજુ હમણાં જ તો એમને આવ્યા નિહાળું અને થોડા જ સમયમાં વેદ ઉપનિષદ સહિત બધી જ વિદ્યાઓ 64 કળાઓ આત્મસાત કરી લીધી. કૃષ્ણ કહે છે, એ તો માતાજીએ સવારે સવારે મસ્તક સૂંઘીને ગોરી ગાયનું દૂધ પાયું ને, એનો જ પ્રતાપ છે. ને માતા બોલી ઉઠ્યા, હાસ તો વળી, મારો પુત્ર છે તેજસ્વી. ગુરુજી કંઈક બોલવા ઉતાવળા થયા છે, આકાશના છેડે કંઈક શોધતા હોય એમ બોલી ઉઠે છે. એને અધ્યયન કરાવતા એમ લાગે જાણે ગુરુજીની વાચા થંભી જાય છે, દીવા સ્વપ્નમાં છે. ગુરુપત્ની તેમને શબ્દોથી ઢંઢોળે છે, ક્યાં ખોવાય? જાણે એ વિદ્યાઓનું અધ્યયન નથી કરતો, વિદ્યાઓ એમાંથી પ્રગટ થાય છે. અમે તો શબ્દનો વેરી જાણીએ, એ તો જાણે વિદ્યાઓના સ્ત્રોત છે, વિદ્યાઓનો સ્વામી છે. અને બસ.

જેમાં સરી પડે છે યાદોમાં ગુરુજી. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગુરુદેવ હમણાં સુધી મૌન બલદેવ ધીરેથી બોલી ઉઠે છે. ક્ષમા કરો ગુરુદેવ, અમારી પ્રશંસા કરી આપ અમને તેને અધ વચ્ચે અટકાવી. ગુરુ સાંદીપની કહે છે, સમજી ગયો વત્સ, તું શું કહેવા માંગે છે? પણ મને વિશ્વાસ છે તમે બંને એવી પ્રશંસા કે પ્રતાપ કે પ્રભાવ કશાથી પોતાના માર્ગથી ચલિત નથી થવાના. આપના આશીર્વાદથી જ ગુરુદેવ, કૃષ્ણ મધુર સ્વરે બોલ્યા, અમારે અહીંથી નીકળીને વિકટ માર્ગો કાપવાના છે. ઘણા ઘણા કાર્યો અમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. કૃષ્ણ અને બલરામના ગુરુજી સાથેનો આ સંવાદ અને ગુરુ દક્ષિણાની વાર્તાના અંશો બાકીના આપણે માણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમારે તમારા પ્રતિભાવ અમને 95129688 પર વોટ્સએપ કરીને સંદેશા સ્વરૂપે મોકલવાના છે. યાદ રાખજો, કોલ માટે નહીં પરંતુ વોટ્સએપ માટેનો આ નંબર છે. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક અને ઈમેલ થકી પણ તમે તમારા પ્રતિભાવ અમને મોકલી શકો. ગૂગલ પ્લે સ્ટોર પરથી અને આઈફોનના આઈટ્યુન્સ સ્ટોર પરથી અમારી મોબાઈલ એપ્લિકેશન રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરી દો અને રેડિયો ગાર્ડનના માધ્યમથી પણ તમે અમારી સાથે જોડાયેલા રહી શકો છો. આ સાથે તમારા પ્રતિભાવ અમને મોકલવાનું બિલકુલ ચૂકતા નહીં. આ સાથે તમારા તમામે તમામ પ્રતિભાવો અમને મોકલવાનું ચૂકતા નહીં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજી યાર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ, અને હું લઈને આવું છું મારા શો પર ગુજરાતી સાહિત્યની અદ્ભુત નવલકથા, નવલિકા અને કેટલીક સાહિત્યિક રચનાઓ કે જેઓ પુસ્તક સ્વરૂપે આપણને સૌને ઇતિહાસથી, પ્રસંગોથી, ઘટનાઓથી અને વાર્તાઓથી વાકેફ કરાવે છે. આવી સુંદર મજાઓની ઘટના અને પ્રસંગોની, વાર્તાઓની જે સાહિત્યિક રચના હોય છે તેની વાત કરવા માટે તમે પણ મને ઇજન કરી શકો છો, તમારી વાતોને મોકલી પણ શકો છો. હાલમાં આપણે સાંભળી રહ્યા છીએ, માણી રહ્યા છીએ સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, જેમણે પ્રભાસ પાટણની એટલે કે સોમનાથની પૃષ્ઠભૂમિની કેટલીક વાતોને આ પુસ્તકમાં વાર્તા સ્વરૂપે સંગ્રહિત કરી છે. આજે વાત કરીશું પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીની. ગંભીર અવાજે કંઈક ઊંડા ઉતરી જઈને દધીચી બોલ્યા, દેવો, તમારા તમામ અસ્ત્ર યથાવત છે, પણ મારા પોતાના દેહમાં, સહેજ હસીને બોલ્યા, ત્યાંથી તો કોઈ ચોરી ન જાય ને? ઇન્દ્રાદી દેવો ખિન્ન થઈ ગયા. આવા મહાન ઋષિના દેહમાંથી અસ્ત્ર કેવી રીતે મેળવવા? કંઈક અનર્થ ન થઈ જાય? ધીરે રહીને વરુણ બોલી ઉઠ્યા, ભગવાન, આપે અમારા અસ્ત્રનું રક્ષણ કર્યું ને આ રીતે અમે આપના ઋણી રહીએ, પણ આપના દેહમાં રહેલા એ અસ્ત્ર અમે કેવી રીતે પામી શકીશું? ત્યાં આપના શરીરમાં સ્થિર થયેલા અસ્ત્ર ગમે તેટલા અમોઘ હોય, પણ યુદ્ધ સમયે એ શા કામના? એ માટે તો આગળ ન બોલી શકાય એવી વાત હતી. ઋષિ દધીચી સસ્મિત વદને શાંત ચિત્તે બોલ્યા, સમજ્યા તમે વરુણદેવ, સાચું સમજ્યા. એ શસ્ત્રો મેળવવા આ શરીરનો નાશ કરવો પડે. અને પછી જે ઘટનાક્રમ બને છે તેની વાત માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

અરે આમ તો ભોગીલાલ નો પરિવાર એટલે ગામમાં પૂછાય પાંચમાં પૂછાય. ગામનું મુખી પદ એમના બાપાના હાથમાં. ગામનો કોઈ પણ ગોરો અંગ્રેજ આવે મુખી ના ઘરે જાય. આમ નાનપણથી ભોગીલાલ નું અંગ્રેજી પણ સારું, અને અંગ્રેજી સાથે આઠમી ચોપડી ભણ્યા પછી આ ભોગીલાલને અંગ્રેજ સરકારે શિક્ષક તરીકેની નોકરી આપી. ધનસુરામાં કોઈ એક ગામમાં શિક્ષક તરીકે ભોગીલાલ જોડાયા. આ તો બ્રાહ્મણનો જીવ, શિક્ષકનો જીવ, ગામડાનો જીવ. ગામના બાળકોને ભેગા કર્યા, શાળા શરૂ કરી, ભણાવવાનું શરૂ કર્યું. નથી મકાન, નથી બેસવાની વ્યવસ્થા. ગામના કોઈ એક મંદિરના ઓટલે શાળા શરૂ થઈ. ધીરે ધીરે ભોગીલાલની શાળાની સંખ્યા વધવા લાગી. પાંચ છોકરાઓથી શરૂ કરેલી આ શાળાએ બે વર્ષમાં લગભગ 40-45 છોકરાઓની હાજરી થઈ, હાજરી કરી. સમય બદલાયો, અધિકારી બદલાયા. એક અંગ્રેજ અધિકારી થોમસ, જેમણે આ શાળાની મુલાકાત લીધી. અંગ્રેજ અધિકારીએ જ્યારે શાળાની મુલાકાત લીધી ત્યારે બાળકો શિક્ષણ કાર્ય કરી રહ્યા હતા. કેટલાક બાળકો ચિત્ર દોરી રહ્યા હતા, કેટલાક બાળકો લખી રહ્યા હતા, કેટલાક બાળકો સાથે ભોગીલાલ જાતે શિક્ષણ કાર્ય કરાવી રહ્યા હતા. થોમસ સાહેબની એન્ટ્રી થઈ છે એવું તો ભોગીલાલને ખબર જ નથી. તેઓ વિદ્યાર્થીઓ સાથે કામ કરવામાં વ્યસ્ત છે અને તેઓ વિદ્યાર્થીઓ સાથે કામ કરી રહ્યા છે. ઓચિંતા આવનાર અધિકારી થોમસ પાસે આવ્યા. એમને એકદમ પાસે ઉભેલા જોઈ ભોગીલાલે એમને સન્માન આપ્યું. નમસ્તે કરી ભોગીલાલ ઉભા થયા. થોમસે ભોગીલાલ શું કામ કરી રહ્યા હતા, જે વિદ્યાર્થીઓ સાથે કામ કરી રહ્યા હતા એમની ચકાસણી કરી, અન્ય વિદ્યાર્થીઓનું કામ જોયું, શાળાની સ્વચ્છતા જોઈ, શાળાના કાગળ પત્રકો જોયા અને પૂછ્યું કે ભોગીલાલ આ શાળા કેટલા દિવસથી ચાલે છે? સાહેબ સામે થોડી વાર જોઈ ભોગીલાલે કહ્યું કે સાહેબ મને નોકરી મળી ત્યારથી આ શાળા ચાલે છે, પણ શાળા માત્ર શાળાની મંજૂરી મળી છે, એનું મકાન કે એની બીજી કોઈ વ્યવસ્થા નથી. અમે ગામના મંદિરમાં શાળામાં બેસીને બાળકોને ભણાવીએ છીએ. ઓહો, આટલી સરસ શાળા, આટલા સરસ શિક્ષક અને ભણાવવા માટેની શાળા નથી. આવેલા થોમસ સરે તુરંત જ શાળાને તાત્કાલિક એક ઓરડાની વ્યવસ્થા થાય તે પ્રમાણેની સૂચનાઓ આપી. ગામવાળાને તો મજા મજા, ભોગીલાલ તો ખુશ ખુશ, છોકરા તો રાજી રાજી. થોડોક સમય પસાર થયો અને શાળાનું મકાન તૈયાર થઈ ગયું. હવે તો ભોગીલાલમાં પણ જુસ્સો વધ્યો હતો. કહેવાય ને કે નવું મકાન જોઈને શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા પણ 50 ને પાર પહોંચી હતી. આ તરફ ફરીથી સમય બદલાયો. 2-1 વર્ષ થયા હશે અને શિક્ષણના અધિકારીની બદલી થઈ અને ચુસ્ત અંગ્રેજ, પાકો અંગ્રેજ, માત્ર ને માત્ર પોતાના દેશ ઇંગ્લેન્ડને વફાદારી માટે શોષણ કરનારો આ અંગ્રેજ અધિકારી, જેને એક શિક્ષકની મુલાકાત લેવાને બદલે એક દેશપ્રેમી તરીકે ભોગીલાલને જોયા. થયું એવું કે આ નવા આવનાર અધિકારીએ આ શાળાની મુલાકાત લીધી. જેવી શાળાની મુલાકાત લીધી એ મુલાકાત વખતે તેમણે જોયું તો શાળાની સ્વચ્છતા સારી, શાળાના વિદ્યાર્થીઓ સ્વચ્છ થઈને આવેલા, શાળાના શિક્ષક પણ હાજર, શિક્ષક વિદ્યાર્થીઓ સાથે એકાત્મતાથી કામ કરતા હતા, શિક્ષકે વિદ્યાર્થીઓને ખૂબ બધું શીખવ્યું હતું, એમની શારીરિક ક્ષમતા પણ વધારે હતી, તેમની સર્જનાત્મકતા પણ તેમણે જોઈ. પણ

0: ચામડી નો જબ્બો અને ધોતિયું પહેરેલા ભોગીલાલ કોઈ રીતે આ નવો અધિકારી સહન કરી શકતો ન હતો. શાળામાં બધું જ સારું, તો પછી શા માટે આ માણસ, અંગ્રેજ સરકારનો માણસ, અંગ્રેજ સરકારની નોકરી કરતો માણસ શા માટે ખાદીના કપડા પહેરે? શ્રોતા મિત્રો, એ વખતે સ્વદેશીની ચળવળ ચાલુ હતી. ભોગીલાલ સ્વદેશીના આંદોલન સાથે જોડાયેલા હતા અને આ આંદોલનના ભાગરૂપે અમે એમના ગામમાં યુવાનોને અને શાળામાં વિદ્યાર્થીઓને શરીરના કસરત કરાવતા હતા, શરીરને ખડતલ બનાવતા હતા અને દેશપ્રેમની વાતો કરતા હતા. આવા ભોગીલાલને જોઈને આ નવા અંગ્રેજ અમલદારને થયું કે ધોતી તો નહીં જ પહેરવા દો અને ખાદીની તો ક્યારે નહીં. દિવસ દરમિયાન જોયેલા કામના અંતે ભોગીલાલે સાહેબના આગળ એમની વિઝિટ બુક ભરી. વિઝિટ બુક ભરવા માટે વિનંતી કરતા એમની આગળ રજૂ કરી. સાહેબે વિઝિટ બુકમાં બધું જ સારું લખ્યું, શાળાનું વાતાવરણ સારું, શાળાના વિદ્યાર્થીઓ શૈક્ષણિક રીતે યોગ્ય, શિક્ષકના પ્રયત્નો સારા, શાળાની સ્વચ્છતા સારી, સર્જનાત્મકતા વિદ્યાર્થીઓમાં ઉત્તમ પ્રકારની, પણ સાથે સાથે લખ્યું કે આ ભોગીલાલને જો શિક્ષક તરીકે નોકરી કરવી હોય તો જબ્બો લેગો પહેરી, જબ્બો ધોતી પહેરીને આવવું નહીં. આ કારણસર ભોગીલાલને ખૂબ માઠું લાગ્યું. ભોગીલાલે એ સમયે સ્પષ્ટ શબ્દોમાં આવનાર અધિકારીને કહી દીધું કે જબ્બો લેગો હોય કે જબ્બો ધોતી, હું ખાદીનો પહેરું છું અને ખાદીનો પહેરીશ, કારણ કે હું સ્વદેશીમાં માનું છું, હું ગાંધી બાપુના વિચારોમાં માનું છું. અંગ્રેજ અધિકારીએ મૌખિક સૂચના આપી કે થોડાક દિવસ પછી હું ફરીથી તમારી શાળાની મુલાકાત લઈશ અને જો એ વખતે તમે ખાદીના વસ્ત્રો પહેરેલા હશે, જો આ ધોતી પહેરેલી હશે, જબ્બો પહેરેલો હશે અને ખાદીનો હશે તો હું તમને નોકરીમાંથી બરખાસ્ત કરીશ. સમગ્ર ગામમાં પૂછાતો પરિવાર ધનસુરા, મેઘરજ, માલપુર, મોડાસા, પાંડરવાળા, બાયડ, ઈલોલ, સમગ્ર પ્રદેશમાં પૂછાતા આ ભોગીલાલ મુખી, એમને નોકરીની જરૂર જ નહોતી, એમની જોડે જમીનદારી એટલી હતી. દેશ સેવા માટે, વિદ્યાર્થીઓને ઘડતર માટે, નાની ઉંમરથી દેશપ્રેમ કરા ઉભો કરવા માટે તેમણે આ નોકરી સ્વીકારી. થયું એવું કે એક અઠવાડિયા પછી ફરીથી પેલો નવો ગોરો અધિકારી એ શાળાની મુલાકાત લે છે. ભોગીલાલ એ જ શબ્દો કહ્યા કે તમે આજે પણ ધોતી પહેરી છે, આજે પણ જબ્બો પહેર્યો છે અને એ પણ ખાદીના, આજ પછી તમારે નોકરી કરવાની નથી, કારણ કે ખાદી એ અંગ્રેજ સરકાર સામેની લડત છે, ખાદી એ તમારી દેશને આઝાદ કરાવવા માટેની લડત છે અને આ કારણે કોઈ પણ સંજોગોમાં હું તમને ખાદીના વસ્ત્રો સાથે શિક્ષકની નોકરીમાં જોઈ શકીશ નહીં. ત્યારે કહેવાય છે કે ભોગીલાલે એ જ સમયે ઊભા ઊભા હાથો હાથ લખેલું રાજીનામું આપી દીધું અને એમને બાળકોને કહ્યું કે બાળકો, ખાદી આપણા દેશની છે, હું ખાદી પહેરું છું, એટલા માટે મને આ નોકરીમાંથી કાઢવામાં આવ્યો છે, આવતીકાલથી હું નોકરી આવીશ નહીં. આટલું જ સાંભળતા બધા જ વિદ્યાર્થીઓ, એક સાથે 50 વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા અને એમણે ભોગીલાલના પાછળ ચાલવાનું શરૂ કર્યું અને જે પહેલા મંદિરમાં શાળા ચાલતી હતી એ જગ્યાએ સરકારી મકાન ખાલી પડી રહ્યું અને વર્ષો સુધી એ અંગ્રેજ અધિકારી રહ્યા ત્યાં સુધી ભોગીલાલે શાળા ચલાવી. આવા અનેક ક્રાંતિવીરો, અનેક દેશપ્રેમીઓ આપણે યાદ કરીશું અને એવી વ્યક્તિઓને યાદ કરીશું જેમણે રાષ્ટ્રના ઘડતર માટે, રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્ર માટે કશું કર્યું છે, ખાસ કર્યું છે અને એમનું જીવન એક ઉપદેશ આપી જાય છે. ત્યારે રેડિયો પાલનપુર સાંભળતા રહો.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ, એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી વાર્તા સાથે. મિત્રો, હોદ્દો એ જવાબદારી સાથે લઈને આવે છે. હવે જેમ જેમ આપણો હોદ્દો ઊંચો થાય તે રીતે આપણે ખરેખર

રીતે વર્તન કરવું જોઈએ કે જે આપણા બધા જ લોકોને મદદરૂપ થઈ શકાય. તો આજે આપણે વાત કરીશું એક અલગ કિસ્સાની. ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એમની સરકારી ગાડીમાં દિલ્હીના જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ગાડીની બારીમાંથી જ્યારે તેમણે બહાર જોઈ રહ્યા હતા ત્યારે એ સરદારનું ધ્યાન રસ્તા પર ચાલીને જતા એક રહદારી પર પડ્યું. તેમને ચહેરો જાણીતો લાગ્યો એટલે એમણે ડ્રાઈવરને કહ્યું કે ગાડી સાઈડમાં ઊભી રાખો. રસ્તા પરથી પસાર થયેલ વ્યક્તિ વર્ષો પહેલા બારડોલીમાં પોસ્ટ માસ્ટર તરીકે કામ કરતા હતા. બારડોલી સત્યાગ્રહ વખતે તેમણે સરદારની ઓળખાણ થઈ હતી. સરદાર એ વ્યક્તિની કાર્યનિષ્ઠાથી ખૂબ પ્રભાવિત હતા. વર્ષો પછી સરદાર એક સામાન્ય પોસ્ટ માસ્ટરને ઓળખી ગયા અને સાદ પાડીને તેમણે નજીક બોલાવ્યા. પોસ્ટ માસ્ટર નજીક આવ્યા અને ગાડીમાં સરદારને જોયા એટલે એ તો આશ્ચર્યચકિત થઈ ગયા. આટલા મોટા માણસે મને બોલાવ્યું? આ વિચારમાં ખોવાયેલા પોસ્ટ માસ્ટરને સરદારે પૂછ્યું, કેમ દિલ્હી આવ્યા છો? પોસ્ટ માસ્ટરે કહ્યું કે હું રજા મૂકીને દિલ્હી જોવા આવ્યો છું, ફરવા આવ્યો છું. સરદારે બીજો સવાલ પૂછ્યો, ક્યાં રોકાયા છો? પોસ્ટ માસ્ટરે કહ્યું, એક નાની હોટલમાં રોકાયો છું. સરદારે કહ્યું, મને તમારી કાર્યનિષ્ઠાની અને તમારી પ્રામાણિકતાની ખબર છે, તમને હોટલ ના પોષાય. તમારો સામાન લઈ અને મારે બંગલે આવી જજો. તમારે મારા મહેમાન બનીને મારા ત્યાં જ રોકાવાનું છે. પોસ્ટ માસ્ટર તો બિચારો સરદારના પ્રેમને જોઈ અને ગળગળો થઈ ગયો અને એ ત્યાં એમના ઘરે પહોંચી ગયો. રાત્રે જમતી વખતે સરદારે એમની સાથે ઘણી વાતો કરી. વાત વાતમાં પોસ્ટ માસ્ટરે કહ્યું કે હું હમણાં બનાસકાંઠામાં નોકરી કરું છું. પાકિસ્તાનની સરહદ ત્યાંથી સાવ નજીક છે, પણ ત્યાં કોઈ પોલીસ ચોકી કે પોલીસ પહેરો છે જ નહીં અને ઘૂસણખોરો માટે તો સાવ રીડા ઘર જેવું છે. સરદારે એ વખતે તેમને કોઈ જવાબ ન આપ્યો. થોડા દિવસ સુધી પોસ્ટ માસ્ટર સરદારના મહેમાન બનીને રહ્યા અને દિલ્હી ફરીને જ્યારે એ પોતાની નોકરી પર પાછા ફર્યા ત્યારે પાકિસ્તાનની સરહદ પર પોલીસનો પહેરો જોઈ અને સરદારની માનવતાનો અને એની સાથે સાથે સરદારની મહાનતાનો પણ પરિચય તેમને થયો. આ પોસ્ટ માસ્ટર જીવ્યા ત્યાં સુધી બધાને સરદારની મહાનતા અને તેમની માનવતાની વાતો કરતા રહ્યા. ગમે તેટલા ઊંચા પદ પર પહોંચ્યા પછી પણ સામાન્ય માણસ સાથેના સંબંધને ન ભૂલવો જોઈએ. આકાશને આંબ્યા પછી પણ જેના પગ ધરતી પર રહે છે તે માણસ જ લોકોના હૃદય પર રાજ કરે છે અને તેમના અવસાન બાદ પણ તે લોકોના હૃદયમાં જીવિત રહે છે. સરદાર કહેતા હતા, સુંદર વસ્ત્રોથી માણસ શોભતો નથી, પરંતુ સુંદર આચરણ એ જ માણસની સાચી શોભા છે. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આર્ય જ્યોતિની શુભકામનાઓ. ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો 90.4 FM.

0: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજી જ્યોતિ. આજે આપણે વાત કરીશું ગેરસમજણની. ઘણી વખત તમે એવું જોયું હશે કે તમે સામેવાળા માણસને બતાવો કંઈક ઓર અને એ સમજે કંઈક ઓર. તમે આંગળી અલગ જગ્યાએ ચીંધી હોય અને એની નજર કંઈક અલગ જગ્યાએ પડે. એક ખેડૂત હતો, એણે પોતાના કૂતરાને ખૂબ સારી તાલીમ આપી. સેની તાલીમ? પાણી પર ચાલતા કરવાની તાલીમ. એ કૂતરું પાણી પર ચાલતા શીખી ગયું. હવે ખેડૂતે વિચાર્યું, મારા કૂતરાની આ અનોખી આવડતને ચાલને દુનિયા સમક્ષ ઉજાગર કરું. એણે પોતાના મિત્રને કહ્યું કે તું તારો વિડીયો કેમેરો લઈ અને મારા ઘરે આવ, મારે તને મારા કૂતરાની એક વિશેષતા બતાવી છે અને તારે એનું શૂટિંગ કરવાનું છે. પેલા મિત્રએ પોતાનો વિડીયો કેમેરો લઈ અને એ ખેડૂતના ઘરે આવ્યો. ખેડૂતે પોતાના કૂતરાને અને મિત્રને લઈને નદી કાંઠે જવાનું કહ્યું. દૂર નદીમાં તેણે એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યું, હવે તું શૂટિંગ કર અને મારા કૂતરાની આ વિશેષતા જો. પેલા કૂતરાને ખેડૂતે દડો લાવવા માટે આદેશ કર્યો અને કૂતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો અને મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા ચાલતા પાછો આવી ગયો. આ સમગ્ર ઘટના દરમિયાન પેલો ખેડૂત એના મિત્રની સામે જોઈ રહ્યો હતો, કેમ કે એ જોવા માંગતો હતો કે એના મિત્રના હાવભાવમાં શું ફેરફાર થાય છે. પરંતુ એના મિત્રના ચહેરા પર કોઈ જ આશ્ચર્ય ન દેખાયું. એટલે ખેડૂતને આશ્ચર્ય થયું કે આને કંઈક અસર જ નથી થઈ, એટલે એનાથી રહેવાયું નહીં. એણે પોતાના મિત્રને પૂછ્યું કે દોસ્ત, તને મારા કૂતરામાં કંઈ વિશેષતા ન દેખાઈ? મિત્રએ ખેડૂતને જવાબ આપ્યો, હા દેખાય ને. ખેડૂતે પૂછ્યું, શું? તો મિત્રએ જવાબ આપ્યો, મેં જોયું કે તારા કૂતરાને તરતા નથી આવડતું. અને આ સાંભળી અને ખેડૂત માથે હાથ દઈને બેસી ગયો. દોસ્તો, તમે આવું ઘણી વખત જોયું હશે કે તમે ખરેખર જે બતાવવા માંગો છો સામેવાળો કંઈક એનાથી ઊંધું જ જોઈ રહ્યો છે અને એનાથી ગેરસમજણ ઉભી થાય છે. અને ઘણી વખત આવી ગેરસમજણો સંબંધને કોરી ખાતી હોય છે. તો સાંભળતા રહો, ખુશ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર

ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-96-88-95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-96-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા.
2: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હેલો, હાય, નમસ્કાર. ગાનો કી ઇસ મહેફિલ મે મેં આપકા તહે દિલ સે સ્વાગત કરતી હું. आज हम जो भी गाने सुनेंगे वो कुमार शानू जी ने गाए हुए हैं. आपको तो पता ही है कि कुमार शानू जी हिंदी सिनेमा के एक जाने माने गायक हैं. उनका जन्म कोलकाता में हुआ था. उनका नाम दरअसल कुमार शानू जी नहीं है बल्कि उनका असली नाम केदारनाथ भट्टाचार्य है. उनके पिताजी भी स्वयं एक अच्छे गायक और संगीतकार थे. उन्होंने ही कुमार शानू जी को गायकी और तबला वादन सिखाया था. आपको पता है कि उनको फिल्म फेयर पुरस्कार मिला है इस गाने की वजह से, और वो गाना है सोचेंगे तुम्हें प्यार. ये गाना दीवाना फिल्म से है जिसका संगीत निर्देशक नदीम श्रवण ने किया है. तो अगर इस गाने की बात ही हो रही है तो चलो इस गाने को सुन भी लेते हैं, सोचेंगे तुम्हें प्यार.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

ડોન્ટ વરી ડોન્ટ વરી, ચાંદ આથમશે તો પણ આ ગીતોની મહેફિલ આમ જ ચાલ્યા કરશે. એ નથી આથમવાની, તો તમારા ચાંદને કહો જોડાયેલા રહે રેડિયો પાલનપુર 90.4 FM ની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ની સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. હરે ઘર.

0: શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.
1: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
2: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
2: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે, પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

એક્ઝામ ની સિઝન આવે ત્યારે મને અખા ભગત નો એક છપ્પો એ અચૂક યાદ આવે. છ પદની આ કવિતા એટલે છપ્પો આજે એટલો જ રિલેવન્ટ છે. એક મોરખરે એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી રે કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. સવાર તમે ઓફિસ જવા નીકળો ત્યારે અચાનક મંદિરમાં ભીડ જોવા મળે અને તમે સમજી જાઓ કે એક્ઝામ આવી, ભગવાનને વિનવણી કરવાની સિઝન આવી. નમસ્કાર, હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. એક્ઝામના મહિનામાં જે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા ભક્તિભાવના સરોવરો જે હોય ને એ જોઈને મને બહુ આશ્ચર્ય થાય. પરીક્ષા જાણે પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ બધાએ થ્રી ઇડિયટના પેલા સરમન જોશી જેવા થઈ જતા હોય. આખા વર્ષમાં ક્યારેય મંદિર ના ગયા હોય પણ માર્ચમાં તો જાય જ. આખા વર્ષના ભગવાનને ક્યારેય દિલથી યાદ ના કર્યા હોય અને કદાચ તહેવારના દિવસે ખાલી દર્શન કરવા ગયા હોય, પણ એક્ઝામનો ટાઈમ આવે એટલે સડનલી મંદિરોમાં ભીડ વધી જાય છે. થ્રી ડેટમાં જેમ અનેક જાતના દોરા ધાગા બાંધીને પોતાના ડરથી દૂર ભાગતા શરમન જોશીને એક જ નામ જપ્યા કરે, હું ફેલ થઈ જઈશ, હું ફેલ થઈ જઈશ, બસ આ દોરા ધાગાનો જ સહારો એ સક્સેસફુલ બનવા માટે. આને ભૂળ પણ કહેવું કે બ્લાઇન્ડ બિલીફ.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: સ્ત્રીઓને પુરુષ જેટલા જ અધિકાર આપવા જોઈએ। આ વાક્ય ખોટું છે। ખોટું એટલા માટે છે કારણ કે આ વાક્ય પુરુષને સંદર્ભમાં રાખીને કહેવાયું છે। સ્ત્રીને પુરુષ જેટલા અધિકાર આપવાની વાતમાં પુરુષને અપાયેલા અધિકારોનું જાણે પુરુષનો પ્રથમ હક હોય ને એવું લાગે। જેટલા પુરુષ છે એમને એટલા જ હક સ્ત્રીને પણ હોવા જોઈએ એવું કહીને મેન ફર્સ્ટ એન્ડ વુમન સેકન્ડ એવું સાબિત કરીએ છીએ, જે ખોટું છે। પુરુષને ધ્યાનમાં રાખીને સ્ત્રીના અધિકારની વાત તો ના જ હોય। હેલો, હું છું આરજે પ્રિયંકા એન્ડ યુ આર લિસનિંગ રેડિયો 90.4 FM। આ વાક્ય સાચું છે કે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન અધિકાર છે। એક પ્રશ્ન મારા મનમાં કેટલા વર્ષોથી ગુંટાય છે, જેમ સ્ત્રીને મિસ અને મિસિસ એમ બે વર્ગમાં વહેંચવામાં આવે છે, એવી રીતે પુરુષને કેમ નહીં? સ્ત્રી પોતે મેરિડ કે અનમેરિડ તરીકે ઓળખાવી પડે તો પુરુષ કેમ નહીં? સ્ત્રીનો સૌથી સાચો મિત્ર કોણ? મારા એક સારા એવા ફ્રેન્ડ સાથે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે સાયન્સ ઇઝ અ વુમન બેસ્ટ ફ્રેન્ડ। વિચારી જુઓ, વિજ્ઞાન શોધ કરી વોશિંગ મશીનની ચોકડીમાં બેસીને ધોકાથી કપડાં ધોવાની ઝંઝટ ગઈ, સાયન્સે શોધ કર્યો વોટર પ્યોરિફાયર અને અથવા તો પાણી ખેંચવાની મોટર, સબમર્સિબલ પંપ જેનાથી પાણી ઉલેચીને ભરવાનો થાક ગયો, સાયન્સે શોધ્યો કુકિંગ ગેસ અને ચૂલો ગયો, સાયન્સે આપ્યું મિક્સચર ગ્રાઇન્ડર ઘરઘંટે રેફ્રિજરેટર, જે ખરા અર્થમાં વુમન એમ્પાવરમેન્ટ છે। એન્ડ ફોરગેટ કિચન ઇમ્પ્લિમેન્ટ્સ, રસોડિયાની વાત તો જવા દો, લેટ્સ ટોક અબાઉટ ધ સેનિટરી નેપકિન્સ, આ પણ સાયન્સની દેન છે। ટોક અબાઉટ કોન્ટ્રાસેપ્ટિવ્સ, બર્થ કંટ્રોલ પિલ્સ, એ પણ સાયન્સ છે। ટોક અબાઉટ બ્યુટી પ્રોડક્ટ્સ, એ પણ સાયન્સ છે। આજના જમાનામાં ઇન્ટરનેટ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને એક્સ, જેના પર એક સ્ત્રી સ્વતંત્ર અભિવ્યક્તિ કરે, એ પણ તો સાયન્સ છે। અ વુમન બેસ્ટ ફ્રેન્ડ ઇઝ અ સાયન્સ। બસ એક વાતે આ વિજ્ઞાનની દોસ્તી નિભાવતું નથી, ઇટ ડઝ નોટ સ્ટોપ રેપ। હજી સુધી રેપ અટકાવી શકવું એ વિજ્ઞાને નથી કર્યું। જે દિવસે સાયન્સ એવી શોધ કરી નાખશે કે રેપ એટલે કે બળાત્કાર અટકી જશે, એ દિવસે ખરા અર્થમાં વિજ્ઞાન દુનિયાની

દરેક સ્ત્રીનો બેસ્ટ ફ્રેન્ડ સાબિત થશે અને ખરા અર્થમાં એ દિવસે વુમન ડે સેલિબ્રેટ કરવામાં આવશે. છોકરી થઈને પણ આવી શરૂઆત ધરાવતું વાક્ય જ્યારે બોલાતું બંધ થઈ જશે ત્યારે જ તો વુમન એમ્પાવરમેન્ટ થશે. ઉમેશે પોતાની વાઇફને બર્થડે સરપ્રાઇઝ આપવાનું ડિસાઇડ કર્યું. એક કાર બુક કરાવી અને કારના ડીલરને કહ્યું, ગમે તે થાય ગમે એટલા પૈસા લઈ લેજો, પણ આજે મોડી રાત્રે લેમન યલો કલરની મારુતિ મારા ગેરેજમાં હોવી જોઈએ. લેમન યલો ઉમેશની વાઇફ નિર્વીનો ફેવરિટ કલર હતો અને ઉમેશ એને સરપ્રાઇઝ આપવા માંગતો હતો. વહેલી સવારે ઉઠીને ઉમેશે નિર્વીને વિશ કર્યું, ડાર્લિંગ ચાલ તને સરપ્રાઇઝ આપું. ગેરેજમાં જઈને ઉમેશે લાઇટો ચાલુ કરી અને કારને જોતા જ બોલ્યો, ઓ નો, મેં તો એને લેમન યલો કહેલો અને આ ગ્રીન કલરની કાર મૂકી. તેણે તરત જ કાર ડીલરને ફોન કરીને ગુસ્સામાં ખખડાવી દીધો, તાત્કાલિક તમે આ ગાડીને અહીંથી લઈ જાઓ, સાંજ સુધી મારા ગેરેજમાં લેમન યલો કલરની ગાડી જોઈએ. ડીલરે તરત જ એનો ડ્રાઈવર મોકલી પાછી કાર મંગાવી. ઝીવિયા કાર ડીલરને ત્યાં પહોંચી ડીલરને આશ્ચર્ય થયું, કાર તો ગ્રીન ન હતી પણ લેમન યલો કલરની હતી. કાર ડીલરને કંઈ સમજાયું નહીં. એ કાર લઈને જાતે ઉમેશના ઘેર ગયો. જેવા ગેરેજમાં પહોંચ્યા લાઇટ્સ ઓન થઈ. ઉમેશ તરત બોલ્યો, આ શું પાછી તમે આ ગાડી લઈને આવ્યા? કાર ડીલરને ભેદ સમજાઈ ગયો. એણે ફોડ પાડતા કહ્યું, સાહેબ તમારા ગેરેજમાં બ્લુ કલરની લાઇટ લગાવેલી છે, જ્યારે આ બ્લુ લાઇટ ઓન થાય છે ત્યારે તમને આ ગાડી ગ્રીન કલરની દેખાય છે, બાકી ઓરિજિનલી તો એ લેમન યલો જ છે. આ બેકગ્રાઉન્ડની લાઇટ્સની કમાલ છે. માણસનું પહેલી વખતનું બિહેવિયર પણ એના બીજા માટે બેકગ્રાઉન્ડ લાઇટ બની જાય છે. એકવાર સામેવાળી વ્યક્તિના મગજમાં તમારા બિહેવિયર રૂપી બેકગ્રાઉન્ડ લાઇટ ફિટ થઈ ગયેલી હોય ને, તો તમે ગમે એટલી વાર સામે આવી જાઓ, પહેલાના મનમાં તમારા પ્રીવિયસ બિહેવિયરની બેકગ્રાઉન્ડ લાઇટ ચાલુ જ હશે. આપણી બેકગ્રાઉન્ડ લાઇટ આપણને જેવા દેખાડે એવા જ આપણા દુનિયાને દેખાઈએ. અહીં આ બધો જ પ્રોબ્લેમ્સનું મૂળ છે. તમે ગમે એટલા બદલાઈ ગયા હોય, તમારું ભૂતકાળ તમારી બેકગ્રાઉન્ડ લાઇટ બનીને બીજાના મનમાં પિક્ચર ક્રિએટ કરતા રહે. બેકગ્રાઉન્ડ લાઇટ એટલે તમારો પૂર્વગ્રહ. બને તો બેકગ્રાઉન્ડ લાઇટને ઓફ રાખજો અને હું મળું છું નાનકડા વિરામ બાદ.

મિત્રો કંઈક આવી વાત કરતા હતા. આમ તો હું એને એક જ વાર મળ્યો, પણ એને મળીને મને મજા ના આવી. બીજો કહે કે ત્યારે પેલો કહે કે ખબર નહીં, દર ઇઝ નો રીઝન, પણ મજા ના આવી, કદાચ સારા વાઇબ્સ ના આવે. ઓ વાઇબ્સ એમ? આજે પહેલાં છેલ્લે તું એને ક્યારે મળેલો? આઈ થિંક 2 વર્ષ પહેલાં મળ્યો હોઈશ. ત્યારે પેલાએ કહ્યું, ઓ નો, 2 વર્ષમાં માણસ કેટલો બદલાઈ ગયો હોય. એક કામ કર, ફરી એને એકવાર મળ, એક ચાન્સ તો આપ. આ 2 મિત્રો વચ્ચેનું એક કન્વર્ઝેશન હતું. તેમાં એક મિત્ર ચોક્કસ વ્યક્તિ સાથે કામ કરવું કે નહીં એ અંગે નિર્ણય લઈ રહ્યો હતો, અને એ બીજો પોતાનો ઓપિનિયન આપી રહ્યો હતો. એણે કહ્યું કે દોસ્ત, ભલે આજે તને એ વ્યક્તિને મળીને મજા ના આવી હોય, પણ યાદ રાખજે, આજે તું એને મળ્યો છું ને, તો 2 વર્ષ પહેલાંના વ્યક્તિ જેવો નથી. માણસ રોજે રોજ બદલાય છે. જે વ્યક્તિ 6 મહિના પહેલાં નેગેટિવ લાગતી હોય, એ 6 મહિના પછી પોઝિટિવ હોઈ શકે. જે વ્યક્તિ વર્ષો પહેલાં તમને કામચોર લાગતી હોય, એ વ્યક્તિ થોડા ટાઈમ પછી ડેડિકેટેડ સ્વભાવની થઈ શકે. માણસનું બિહેવિયર બદલાતું રહે, એટીટ્યુડ બદલાતો રહે, છતાં આપણે દરેકના મનમાં એક જૂની છાપ ઊભી કરીએ છીએ. જ્યારે જ્યારે એ વ્યક્તિ આપણી સામે આવે, ત્યારે તરત જ પેલી જૂની છબી ઉપસી આવે. એ વ્યક્તિને દરેક બિહેવિયરને આપણા મનમાં જે છાપેલી હોય ને, એને આપણે કમ્પેર કરવાનું. આપણે તો આવું ધાર્યું હોય અને આવું થાય, અહીંયા જ આપણી ભૂલ થાય છે. સતત જજમેન્ટલ રહેવાની ગરમીમાં લાઈફને અનપ્રેડિક્ટેબલનું બાષ્પીભવન થઈ જાય છે. માણસ તો ઘડિયાળના કાંટાની જેમ બદલાતો જ રહે છે, એવો ને એવો ક્યારેય નથી ઊભો રહેતો. એટલે જ ક્યારેક કોઈને એક ઝટકે નજરમાંથી ઉતારી ના પાડવી, ક્યારેક કોઈને એક મુલાકાતમાં માથે ચડાવી પણ ન દેવા. દરેક માણસને તક આપવી, ભૂલો કરવાની અને સુધારવાની.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

બસ એક વિદ્યાર્થીએ તેના ટીચરને પૂછ્યું, મને બહુ ગુસ્સો આવે છે, મારું મગજ ફાટી જાય છે એવો ગુસ્સો આવે છે, હું શું કરું? ટીચરે કહ્યું, પેલા લીમડાના ઝાડ નીચે ઘણા બધા સૂકા પાંદડા પડ્યા છે, એ બધા ભેગા કર, એ સૂકા પાંદડા સાથે પંખીના પીંછા પણ પડ્યા છે, એ પણ ભેગા કર, પછી એ બધું ચાર રસ્તા ઉપર મૂકી આવ. વિદ્યાર્થી ગયો, ટીચરે કહ્યું, એમ કર્યું, સૂકા પાંદડા અને પંખીના પીંછા ભેગા કર્યા, રસ્તા ઉપર મૂકી આવ્યો. વિદ્યાર્થી પાછો આવ્યો, ટીચરે કહ્યું, હવે એક કામ કર, પાછો જા, બધા પાંદડા અને પીંછા મારી પાસે લઈ આવ, પણ એક પાન કે પીંછો છૂટવો ન જોઈએ. વિદ્યાર્થી પાછો ગયો, પાંદડા અને પીંછાનો ઢગલો તો ચાર રસ્તા ઉપર મૂક્યો હતો એટલે અડધાથી વધુ પીંછા હવામાં ઉડી ગયા અને રસ્તા પર પાંદડા પણ વિખેર. ટીચરે વિદ્યાર્થીને કહ્યું, જો ગુસ્સામાં આવું જ થાય, આપણા વિચારો આપણા હાથમાં ના રહે અને શબ્દોના તીર નીકળી જાય, પછી ઈચ્છે તો પણ શબ્દો હાથમાં ન આવે, એક વખત જે બોલાઈ ગયું એ બોલાઈ ગયું અને હવામાં વહેતું થઈ ગયું એ પાછું નહીં આવે. હા, ભૂલ કર્યા પછી જઈને માફી માંગી શકાય એ આપણો માનવ સ્વભાવ છે, પણ એકવાર હર્ટ થઈ ગયા પછી તમે એને મનાવવા ગમે તે કરો, એના મનમાં ખટક તો રહેવાની જ. જ્યારે જ્યારે આપણે કોઈને કંઈક ખરાબ બોલતા હોઈએ ને, ત્યારે સરવાળે આપણે વધારે હર્ટ થતા હોય, પછી પોતાને દુઃખ દેવાનો અર્થ શું? ગુસ્સામાં માણસ વિવેક ખોઈ બેસે છે. ઉકળતા પાણીમાં જેમ પોતાનું પ્રતિબિંબ ન જોઈ શકાય ને, એમ ગુસ્સામાં માણસ વાસ્તવિકતા પણ નથી જોઈ શકતો. એટલા માટે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે શક્ય એટલો ચૂપ રહેવું, જ્યારે સમયને વીતી જવા, પોતે જે જગ્યાએ ગુસ્સો આવ્યો છે એ જગ્યાને થોડી વાર માટે છોડી દો, મન શાંત થાય પછી સ્વસ્થ ચિત્તે વિચાર કરો, વાળી શકાય એવા ગુસ્સાને ઘરે લાવો, બાકી પસ્તાવો એ ગુસ્સાનો આંગણીયાત છે.

સ્ટીકર વાળી નારંગી જોઈ છે? હવે તો લેબલ નો જમાનો આવી ગયો છે. ગઈકાલે મારા હાથમાં સ્ટીકર વાળી નારંગી આવેલી. આજકાલના ફ્રૂટ્સ પર ફેન્સી સ્ટીકર લગાવેલા હોય છે. આમાં ઘણા લોકો એને અટ્રેક્ટ થઈને જાણે ખરીદતા હોય છે. સ્ટીકર વાળા એપલ, બનાના, ઓરેન્જીસ, એની ઉપર લખેલું હોય છે ઇમ્પોર્ટેડ. એ વાંચીને લોકોને મજા પડી જાય. આહા, ધેટ્સ વેરી ફાઇન ફ્રૂટ્સ. ભલે પછી એ કોઈ દેશી નારંગી હોય અને એની ઉપર વિદેશી સ્ટીકર લગાડેલું હોય, પણ સ્ટીકર એટલે સ્ટીકર, સ્ટીકર કા ભાવ બોલતા હૈ. તો ગઈકાલે મારા હાથમાં એક નારંગી આવેલી, એની ઉપર સ્ટીકર તો હતું, પણ એ સ્ટીકર લખેલું હતું ઇમ્પોર્ટેડ એપલ. ફળ હતું ઓરેન્જ અને એની ઉપર લખેલું હતું બેસ્ટ ક્વોલિટી ગાર્ડન ફ્રેશ ઇમ્પોર્ટેડ એપલ. મૂળ સફરજન પર લગાવવાનું સ્ટીકર ભૂલમાં ઓરેન્જ પર લાગી ગયું હશે. પેલા શાકભાજીવાળા ભાઈએ કોઈ માણસને બેસાડી દીધો હશે અને એને આ ભૂલ કરી હશે. આપણામાંથી મોટાભાગના લોકો આ સ્ટીકર લગાવેલા હોય ને એ જોઈને એની પ્રોડક્ટ્સની ક્વોલિટી સારી જ છે માની લે છે. પણ દેખાવે પે મત જાઓ, આપણી અકલ લગાવો. સ્ટીકર લગાવવાથી કંઈ સાદો પથ્થર સાલિંગ્રામ નથી બની જવાનો. આપણે બધા માણસો પણ સ્ટીકરવાળી નારંગી જેવા જ છીએ ને. આપણી પર લેબલ લાગેલું છે જે કદાચ મિસલીડિંગ હોઈ શકે, કારણ કે લેબલમાં તો લખેલું હોય કંઈક અને અંદરથી નીકળે કંઈક. આ લેબલ કંઈ પણ હોઈ શકે. એજ્યુકેશનલ ડિગ્રીનું લેબલ, સોશિયલ સ્ટેટસનું લેબલ, સંબંધોના લેબલ, કે પછી બીજા તમારા વિશે શું વિચારે છે એનું લેબલ. કહે છે ને કે નેવર જજ અ બુક બાય ઇટ્સ કવર. આજે હું શીખી છું નેવર બાય ફ્રૂટ્સ બાય ઇટ્સ સ્ટીકર. રૂપ, રંગ, દેખાવ, સ્ટેટસ પરથી માણસનું આકલન ન કરો. તમે એ નથી જે લોકો તમને જોવા ઈચ્છે છે, તમે એ છો જે તમારી જાત તમને જોવા ઈચ્છે છે.

કાજલે એના પપ્પાની મરજી વિરુદ્ધ મેરેજ કર્યા. એ નાની હતી ત્યારથી જ એની એવી ઈચ્છા હતી કે મારે અમેરિકા જવું, હું મેરેજ કરીશ તો એનઆરઆઈ છોકરા સાથે જ કરીશ. કાજલના પપ્પા પણ કાજલ ઉપર ગયેલા. એમની જીદ હતી કે મેરેજ તો ગુજરાતમાં જ થવા જોઈએ, ગુજરાતના જ છોકરા સાથે થવા જોઈએ, ગુજરાતની બહાર નથી જવાનું. આખરે કાજલની જીદ જીતી ગઈ, એણે એનઆરઆઈ છોકરા સાથે મેરેજ કર્યા. હવે એ વાતને 8 વર્ષ થઈ ગયા, પણ કાજલને નથી એના પપ્પા બોલાવતા, નથી એની મમ્મી બોલાવતા. જાણે પારકી થઈ ગઈ એકની એક દીકરી, માત્ર એના એક નિર્ણયના કારણે મા બાપ માટે એક પળમાં પારકી થઈ. હવે વાત આશુતોષની કરીએ. આશુતોષ ટીશર્ટ પહેરવા ગમે, પણ ટાઈટ જીન્સ જરાય ન ગમે. એની વાઈફ નિધિ નોર્થ ઇન્ડિયન ગર્લ, તેણે આશુતોષના ઢીલા ઢીલા જીન્સ ના ગમે, કોથળા જેવા લાગે. નિધિની જીદ કે આશુતોષ પ્રોપર ફિટિંગવાળા જીન્સ પહેરે. અઠવાડિયાથી બંને એકબીજા સાથે બોલે, કારણ કે લાસ્ટ સેટરડે બંને જણા માત્ર આ મુદ્દે બહુ મોટો ઝઘડો કરીને રિસાઈને બેસી ગયા છે. બીજા મી મિત્રોનો કિસ્સો કહો, એમની વચ્ચે પણ ઝઘડો થયો છે, કરણ અને શાંતનું, બંને એક જ

ઓફિસમાં કામ કરે છે, બંને બેસ્ટ ફ્રેન્ડ છે, પણ કોઈ એક બાબતને લઈને એમની વચ્ચે જબરજસ્ત ઝઘડો થઈ ગયો. બંનેના ઓપિનિયન અલગ હતા, બંને જણ વચ્ચે આર્ગ્યુમેન્ટ થઈ, બે દિવસ ઓફિસમાં કોલ્ડ વોર ચાલી, વોટ્સઅપમાં પણ અનફ્રેન્ડ થઈ ગયા. હવે જોવાનું એ છે કે આજે જ્યારે બંને મળે ત્યારે પહેલું ગુડ મોર્નિંગ કોણ કહેશે. વાત એ છે આ બધી વાર્તાઓમાં કે આપણે એવું માની લઈએ છીએ કે જીદ્દી માણસ એ હોય છે જે પોતાનો અભિપ્રાય પકડી રાખે, પરંતુ હકીકતમાં તો અભિપ્રાય એ માણસને પકડી રાખે છે. માણસ મનમાં ઓપિનિયન નથી બાંધતો, ઓપિનિયન એ માણસને બાંધે.

મેં એક પ્રશ્નપત્ર બનાવ્યું છે, એક એવી એક્ઝામનું પેપર જેના જવાબ તમારે મનોમન આપવાના છે. જરૂર નથી કે અત્યારે જવાબ મળે, જવાબ મળે ત્યારે માર્ક્સ એ તમારે જાતે જ આપવાના. સૌથી પહેલો સવાલ, શું તમારે લાઈફમાં જે કરવું છે એ કરવાનો પૂરતો ટાઈમ છે તમારી પાસે? બીજો સવાલ, શું કામ, આપણે રોજ કામ પર જતી વખતે તમને કામ પર જવાનો ઉત્સાહ હોય છે કે નહીં? ત્રીજો સવાલ, શું તમે ટાઈમસર જમો છો? શું તમારું જમવામાં ધ્યાન હોય છે કે પછી તમે જમવા ખાતર જમો છો? ચોથો, ડુ યુ સ્લીપ વેલ, મતલબ તમને સારી ઊંઘ આવે છે? રજાના દિવસે તમને કામ કરવામાં વિચારો આવે છે કે ખરેખર તમે રજા ભોગવો છો? તમે વર્ષમાં એક વાર લાંબી રજા પર જાઓ છો કે નહીં? તમારું લાંબામાં લાંબુ વેકેશન કેટલા દિવસનું વિતેલું?

0: તમે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં આવો ત્યારે ડરી જાઓ છો કે એને ચેલેન્જ તરીકે સ્વીકારો છો? અને છેલ્લે, તમે નિરાંતનો શ્વાસ ક્યારે ભરેલો? ક્યારે તમને એવું લાગેલું કે લાઈફ ઇઝ વેરી બ્યુટિફુલ? અને ધ લાસ્ટ ક્વેશ્ચન, તમે ફોનને કેટલો સમય આપો છો અને તમારી જાતને કેટલો? આ ક્વેશ્ચનના આન્સર્સ અને માર્કશીટ પણ જાણે આપણે જાતે જ મૂકવાના છે. દેટ વિલ ડિસાઈડ યોર ક્વોલિટી ઓફ લાઈફ. તમે જેટલા ટકા આપશો એટલી તમારી જાતને તમે તમારા જીવનની ગુણવત્તાને ડિસાઈડ કરશો. આમાં ક્યાંય એવો સવાલ નથી પૂછાય કે તમે કેટલા પૈસા કમાવો છો અને તમારા સમાજમાં પ્રસિદ્ધિ કેટલી છે. જેમ પથારીમાં પડતા વેત ઊંઘી જાઓ છો અને જાગે ત્યારે મોબાઈલ પર સીધો હાથ ન જાય ને, ત્યારે એ માણસને ડૉક્ટરની જરૂર કદી ન પડે. હું મળીશ તમને આવતી વખતે. ક્યાંય જતા નહીં, તમે સાંભળતા રહો રેડિયો પાલનપુર. ધ સાર્જ પ્રિયંકા ઓન રેડિયો 90.4 FM. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: પ્લીઝ, એ શાદી મત.

નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે, બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ ની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો ભાઈ નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. ચાલો એક વાર્તા સંભળાવું. એક શિલ્પી હતું. આ વાર્તાનું શીર્ષક છે એક શિલ્પી હતું. એ સુંદર શિલ્પોનું સર્જન કરતો હતો. તેને અમર થવાનું મન થયું. તે માટે તેને યુક્તિ કરી. તેને પોતાના જ મોહરા આબેહૂબ દેખાય તેવા બનાવી દીધા. ચિત્રગુપ્તના ચોપડામાં હતી તેવી જ પોતાની મૂર્તિઓથી ખંડ ભરી દીધો. આયુષ્ય પૂરું થતા યમરાજના પાર્ષદો તેને લેવા આવ્યા. શિલ્પીએ પોતે બનાવેલા મોહરા વચ્ચે સંતાઈ ગયો. પાર્ષદો આવ્યા, એક સરખા શિલ્પોની વચ્ચે પેલા શિલ્પીને શોધવા લાગ્યા, પણ શોધી શક્યા નહીં. છેવટે થાકીને યમરાજ પાસે ગયા. તેમણે સમસ્યા કહી સંભળાવી. યમરાજે શું કીધું એ હું જણાવીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, આપણે સાંભળી રહ્યા છીએ વાર્તા આરજે અંજલિ સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. રેડિયો પાલનપુર પર તમે સાંભળી રહ્યા છો એક વાર્તા. જ્યારે યમરાજના પાર્ષદોને શિલ્પી મળ્યો નહીં ત્યારે તેઓ પાછા ગયા અને યમરાજને પોતાની સમસ્યા કહી સંભળાવી. ત્યારે યમરાજે કહ્યું, તેને શોધી કાઢવાની એક સહેલી રીત તમને બતાવું. એ માણસ છે. માણસને પોતાના વખાણ ખૂબ વહાલા હોય છે.

કહેવાય છે ને કે પ્રશંસા તો ખુદાને વાલી છે. તમે બધા મોહરા પાસે જઈ શિલ્પીના વખાણ કરવા માંડો એટલે તે તરત જ પકડાઈ જશે. પાર્ષદો પુનઃ પૃથ્વી પર આવ્યા. શિલ્પોની વચ્ચે ઉભેલા શિલ્પીને સંભળાય તે રીતે કહેવા લાગ્યા, વાહ, શું સુંદર શિલ્પો છે! ત્રણેય લોકમાં આની બરોબરી કરી શકે તેવી રચના જોઈ નથી. આવી અદભુત કલાનું સર્જન કરનાર કોણ મહાનુભવ હશે? ને બીજી ક્ષણે કલાકારથી બોલાઈ ગયું, એ તો મેં સર્જન કર્યું છે. યમરાજના પાર્ષદોએ એ જ ક્ષણે શિલ્પીને ગળામાંથી પકડી હાર પહેરાવી દીધો. પ્રશંસાને વશ થઈ અહંકાર કરવું તે યમરાજને નિમંત્રણ આપવા બરાબર છે. આપણે સાંભળી રહ્યા છીએ વાર્તાઓ. ટૂંક સમયમાં હું ફરીથી આવીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હર ઘર સૂર્યઘર.
4: હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી. તમે સાંભળી રહ્યા છો વાર્તાઓ. ચાલો તમને એક બીજી વાર્તા સંભળાવું. આ વાર્તાનું શીર્ષક છે જીવનમાં અસ્મિતા જરૂરી છે. અરબસ્તાનનું બાદશાહ હાતિમતાઈ હતું. તે ખૂબ જ દયાળુ અને પરગજુ હતું. એનામાં ગજબ સત્યનિષ્ઠા હતી. એકવાર પોતાના દરબારમાં દરબાર ભરી બેઠો ત્યારે દરબારીઓએ પૂછ્યું, જહાપના, આપે આપનાથી પણ વધુ યોગ્યતા વાળો માણસ જોયો છે ખરો? હાતિમતાઈએ માથું હલાવ્યું, હા કહ્યું. દરબારીઓને આશ્ચર્ય થયું, બાદશાહથી વધુ યોગ્યતા વાળો કોણ હશે? તે કોણ છે? દરબારીઓએ આશ્ચર્યભાવે પૂછ્યું. ત્યારે હાતિમતાઈએ કહ્યું, એક દિવસ મેં ગામ લોકોને રાજમહેલમાં ઉજાણી માટે બોલાવ્યા હતા. આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે ગામના તમામ લોકો, ગરીબ, તવંગર, મજૂર, શેઠ, શાહુકાર

અબાલ વૃદ્ધ બધાઈ રાજમહેલમાં જમવા આવવાનું. હું ગામ લોકોને જમવા બોલાવી નગરચર્યા જોવા નીકળ્યો. આગળ શું થયું એ હું જણાવીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહું રેડિયો પાલનપુર પર.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર વાર્તાઓ. આપણે સાંભળી રહ્યા છીએ જીવનમાં અસ્મિતા જરૂરી છે વાર્તા. તેમણે જણાવ્યું કે હું ગામ લોકોને જમવા બોલાવી નગરચર્યા જોવા નીકળ્યો. ત્યાંથી થોડો લાંબો થયો અને જંગલની વાટ પકડી. ત્યાં રસ્તામાં એક કઠિયારું લાકડાનું ભારો બાંધતો હતો. હું પતિ પત્નીનો સંવાદ સાંભળવા ઊભો રહ્યો. પત્ની કહેતી હતી, ઝટ કરો, હાથ ધોઈ લો, મને ભૂખ લાગી છે, આપણે ખાઈ લઈએ. કઠિયારું ઝટપટ હાથ ધોઈ પત્ની પાસે આવ્યું. બંને ભાથું છોડતા હતા. ત્યાં બાદશાહ નજીક આવીને પૂછ્યું, ભાઈ કઠિયારા, આજે રાજમહેલમાં જલસો છે, સૌને જમવાનું આમંત્રણ.

છે તો તું મિષ્ટાન આરોગવાનું છોડી દઈ, આ ઠંડો રોટલો ને શાક કેમ ખાય છે? તે બાદશાહનો ઢંઢેરો સાંભળ્યો નહોતો? ત્યારે કઠિયારાએ કહ્યું, સાંભળ્યો હતો ભાઈ, પરંતુ અસ્મિતા ધરાવતો માણસ છું, પોતાની મહેનતનું જ ખાવામાં માનું છું. મારા પરસેવાની કમાણીમાંથી કમાઈનો રોટલો ખાઉં છું. હું મફતનું ખાતો નથી અને કોઈની લાચારી ભોગવતો નથી. આગળ રાજા શું કહે છે અને કઠિયારો શું કહે છે એ વાત પણ આપણે જાણીશું. પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: જ્યારે રાજાએ કઠિયારાને પૂછ્યું ત્યારે કઠિયારાએ જવાબ આપ્યો કે હું મફતનું ખાતો નથી અને કોઈની લાચારી ભોગવતો નથી. જે માણસ પરસેવો પાડવા માટે કાયર હોય તે હાતિમ તાઈના દરબારમાં રોટલા માટે પૂંછડી પટપટાવતો હાથ લાંબા કરી શકે છે. હું જાત મહેનતનો જ રોટલો ખાઉં છું. અરે ભાઈ, આમાં હાથ લાંબો કરવાની વાત જ ક્યાં છે? આ તો બાદશાહનું આમંત્રણ છે, હાતિમ તાઈએ એને કહ્યું. ના ભાઈ, અમારો રોટલો મિષ્ટાન કરતા મીઠો છે. આવ, તું પણ બેસ અમારી સાથે અને રોટલો ખાઈ લે. કઠિયારાના જવાબ સામે હાતિમતાઈનું મસ્તક નમી પડ્યું. વાહ, આનું નામ ખુમારી કહેવાય. જીવનમાં આવી અસ્મિતા હોય તો પ્રભુને ગમતા થવાય છે. લોકો આજે મફતનું લઈ દિન હિન બાપડા બિચારા ગુલામની જેમ લાચાર્યું ભર્યું જીવન જીવે છે. તેમનામાં અસ્મિતા કે તેજસ્વિતા જેવું કંઈ છે જ નહીં. જાનવરથી એ બદતર જીવન જીવી રહ્યા છે. આપણે ભગવાનનું દિવ્ય સંતાન છીએ, એ વાત આપણે ભૂલવી ન જોઈએ. તો આ વાર્તા કેવી લાગી જરૂરથી જણાવજો. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.
1: દિલ સે ચાહને કી મુઝે સજા દેતે હો, મેં રોતા હું ઓર તુમ મઝા લેતે હો.

0: कहानी बुरी नहीं थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: हेलो हाय नमस्कार, दिस इज आरजे अंजलि, तमे सांभळी रह्या छो रेडियो पालनपुर पर वार्ताओ। चलो तमने संभळावु एक नवी वार्ता। वार्ता नो शीर्षक छे भगवान साइट पर मुक्यो छे। एक सेठाणीए जिद करी सेठ पासे मोंगी कार मंगावीने आजूबाजूमां पड़ोसमां वट पाड़ी दीधो। सौ एमना वखाण करवा लाग्या। सेठाणी तो ऊंचा वगे चालवा लाग्या। एक दिवस सेठाणीए कारमां अंबाजी जवानुं विचार्युं, પણ પોતાની સાથે સ્ત્રી વર્ગને જ લઈ જવાનો વિચાર કર્યો। દિવાળીના દિવસો હતા, દીકરી સાસરેથી આવી હતી, મોટર તૈયાર કરાવી, જેઠાણીને તૈયાર કર્યા, પાછલી સીટમાં દીકરી અને જેઠાણીને બેસાડ્યા, પોતે આગલી સીટમાં ડ્રાઈવર જોડે બેસી ગયા। કાર ઉપડવાની તૈયારીમાં જ હતી કે સામેથી માસી દેખાયા, જોકે પાછળ ત્રણની સીટ હતી તેથી એ ખાલી હતી, માસીને પાછળ બેસાડી દીધા। હવે ગાડીમાં જગા નહોતી, ડ્રાઈવરને ગાડી ચલાવવા કહ્યું એ જ સમય સામેથી વિવાણ આવતા જોયા। મુશ્કેલી ઊભી થઈ ગઈ, પાછળ તો જગ્યા જ નહોતી, આગળ પણ પોતે બેસી ગયા હોવાથી મુશ્કેલી સર્જાઈ ગઈ। વિવાણે પૂછ્યું, ક્યાં જાઓ છો? અમે અંબાજી દર્શન કરવા જઈએ છીએ, તું તો મારે આવવું છે, લેતા જાઓ। વિવાણને કેમ છોડાય, શેઠાણીએ કોઈને ખોટો ન લાગે તેવા સ્વભાવના હતા। ડ્રાઈવર પુરુષ હતો, બધો સ્ત્રી વર્ગ હતો, તેથી ડ્રાઈવરને હુકુમ કર્યો, ડ્રાઈવર તું ઉતરી જા। આગળ શું થયું એ જણાવીશ નાનકડા બ્રેક બાદ, પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે।
2: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે। વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે। મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે। જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી, તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર વાર્તાઓ. આપણે સાંભળી રહ્યા છીએ વાર્તા ભગવાન સાઈડ પર મૂક્યો છે. જ્યારે શેઠાણીએ ડ્રાઈવરને કહ્યું કે તું પણ ઉતરી જા, ડ્રાઈવર શેઠાણીનો હુકુમ માનીને નીચે ઉતરી ચાલતું થયું. પરંતુ હવે કાર ચાલક તો કોઈ હતું જ નહીં. ગાડી કોણ ચલાવશે? બધા અજાણ હતા. શું ગાડી ચાલશે ખરી? અંબાજી જવાશે ખરું? બધો નારી વર્ગ મૂંઝાયો. આપણે માણસોને પણ આપણી સંસાર ગાડીમાં ઈશ્વરને ઉતારી દીધા છે. સામાજિક, રાજકીય, આર્થિક, શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી છે, પણ સર્વે ક્ષેત્રે ભગવાનનું સ્થાન બાજુ પર મૂકી દીધું છે. આપણી ગાડી અટકવાની જ છે. આપણે 17 દુકાને ફરી માલ ખરીદતા હોઈએ તો કોઈ પણ દુકાનદાર અગવડના સમયે ઉધાર મદદ કરશે જ નહીં, વિશ્વાસ રાખશે જ નહીં. તો પછી 17 જગ્યાએ પ્રભુને ખોળવા નીકળીએ તો આપણો વિશ્વાસ પ્રભુ કેવી રીતે કરશે? યાદ રાખીએ, અગવડમાં અને સગવડમાં પ્રભુને વળગી રહીએ, આપણા કામ થઈ જશે. ડાળા પાંદડાને પકડ્યા સિવાય થડને પકડીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને મક્કમ આશ્વાસન આપ્યું છે કે જે મારું થઈ મારા કામમાં રચ્યો પચ્યો રહેશે તેનો સંસાર હું ચલાવીશ.

હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલી અને આજે મેં તમને ઘણી વાર્તાઓ સંભળાવી. આ વાર્તાઓ કેવી લાગી મને જરૂરથી કહેજો. આવી વાર્તાઓ તમારે સાંભળવી હોય અથવા તમારી પાસે આવી કોઈ વાર્તાઓનું કલેક્શન હોય તો અમને મોકલી આપજો અમારા વોટ્સએપ નંબર 9592966888 પર. યાદ રાખજો, આ વોટ્સએપ નંબર છે. આની ઉપર તમે ફક્ત મેસેજ કરી શકો છો, એટલે કે તમારી ઓડિયો ક્લિપ અથવા તો તમારું લખાણ અમને મોકલાવી શકો છો. અને વધારે માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયાના પેજીસ સાથે પણ સંકળાઈ શકો છો. અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. રેડિયો પાલનપુર તમે ગૂગલ પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો મળશે. સાથે સાથે અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ, એટલે જ્યાં છો ત્યાંથી અમને સાંભળી શકશો. નેક્સ્ટ ટાઈમ હું જલ્દીથી આવીશ, ક્યાં જતા નહીં. જોડાયેલા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: पक्का पालन पुरी नहीं ओढ़ के इतने ट्यून रहे मस्त रहे सामोल दूरे ओनली ऑन 90.4 एफएम रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन।
1: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન રંગીલા પાલનપુરની સાથે રંગીલું રાજસ્થાન, જ્યાં સરહદના સીમાડાઓ પણ એક થઈ જાય છે એવી સોનેરી માટીના આ પાલનપુર અને રાજસ્થાનની સીમાઓ પર એ બંને રાજ્યો વચ્ચેના જે આપણા પડોશી મિત્રો અહીંયા આવે છે અને આપણી સાથે જોડાઈ અને હળીમળીને આપણા સામાજિક કાર્યોથી લઈ અને આર્થિક કામોમાં જોડાઈ જાય છે. આવા મિત્રો જ્યારે પરદેશની જેમ પોતાના વતનમાં પાછા ફરવાના હોય એ પહેલા જ્યારે આપણી પાસે હોય ત્યારે એમના મનોરંજનમાં એમના દિલને ડોલાવવા માટે પણ આપણે રેડિયો પાલનપુર પર પ્રસ્તુત કરીશું આમ જ રંગીલા રાજસ્થાનના ગીતો અને લોકગીતોને. રાજસ્થાન એટલે ગુજરાતીઓ માટે ફરવાનું સૌથી પહેલું પસંદગીનું સ્થળ. ત્યાં જઈએ ને એટલે આપણને પધારો સા કહેવાના એ ચહેરા અને એ આદર ભાવથી આપણે એટલા બધા મગ્ન થઈ જતા હોઈએ છીએ કે આપણને રાજસ્થાનની એ સૂકી માટી પણ સોનાની ધૂળ સમાન લાગતી હોય છે. ત્યાંનો પહેરવેશ અને ત્યાંના એ મીઠા પકવાન આપણને હંમેશા લોભાવતા હોય છે અને એટલે જ તેમનું આપણને આવકારવાનું આ ગીત આપણા હૃદયમાં પણ પહોંચી ઉઠે છે, આપણા હૃદયને પણ મોહી લે છે. તો આવો સાંભળીએ આ મનમોહક ગીત કે જે આપણને મીઠો સાદ કરે છે રાજસ્થાનની મુલાકાત લેવાનું. ચાલો તૈયાર થઈ જાઓ તો સાંભળવા માટે અને રાજસ્થાનની એક આછેરી ઝલક લેવા માટે 90.4 FM ની સાથે

શ્રાવણનો ઝરમર વરસાદ હોય અને 91.4 FM નો સાથ હોય અને રંગીલા રાજસ્થાનના ગીતોની મહેક ચાલી રહી હોય, ત્યારે એ બિંદણી પોતાના પતિ કે જે પરદેશ ગયો છે કમાવા માટે, તેની યાદમાં શ્રાવણ સાથે, શ્રાવણના ઝરમર વરસાદની સાથે એની યાદોને વાગોળતી હોય. આવા સમયની અંદર અહીં રહેલા આપણા રાજસ્થાની મિત્રોના દિલને પણ ડોલાવવા માટે રેડિયો બાલનપુર લઈને આવે છે આ કાર્યક્રમ. ગીતોની રસ્તાની સાથે રાજસ્થાનની માટીની મહેક પણ આ કાર્યક્રમમાં એ હંમેશા તમને મળતી રહેશે. 91.4 FM રેડિયો પાલનપુર પર આ લોકરચના

ગુલાબી નગર અને પથ્થરોના જડ અચેતન મકાનો સિવાય આપણને સોનેરી માટી જ્યાં જોવા મળે છે એ રાજસ્થાનમાં પણ હૈયાઓ તો આપણી જેમ ધડકતા હોય છે. જ્યારે ત્યાંનો યુવા વર્ગ ત્યાંનું યુવાધન એ કમાવા માટે દૂર જાય એટલે ત્યાંની એ બિંદણીઓને એમના પતિની એમના પ્રિયતમની યાદ હંમેશા સતાવતી હોય છે. અને એ વખતે એમની સાથે જ્યારે માત્ર કોઈ બીજું નહીં પણ પક્ષીઓનો કલરવ હોય છે, એ પાણીના બેડલા લઈ અને કૂવા સુધી કે મીઠી વાવડી સુધી જતી હોય ત્યારે એમની પાસે એ પક્ષીઓનો કલરવ જ તેમની વાતોને સાંભળવા માટે તૈયાર હોય છે. બસ આવી જ કોયલ સાથે મીઠડી ભરી વાતો કરતી એ રાજસ્થાની નારનું આ લોકગીત સાંભળીશું અને આ

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઉભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે આપણે મળીએ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કંચનબેન પંડ્યાને. હેલો કંચનબેન.
2: હેલો
1: કંચનબેન, આપ વિદ્યા મંદિર ટ્રસ્ટમાં આવેલી મમતા મંદિર સંસ્થામાં એક પ્રિય શિક્ષિકા તરીકે ફરજ બજાવો છો.
2: હાજી.
1: તો આ સંસ્થામાં અને આ વ્યવસાય સાથે ક્યારથી જોડાયા છો?
2: આ વ્યવસાય સાથે તો હું 1997 થી જોડાયેલી છું, જ્યારે મેં ટ્રેનિંગ લીધી ફર્સ્ટ 96માં દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાની, અને મુંબઈથી લીધી મેં અલી અર્જંગમાંથી. અને ત્યારે મારું એજ્યુકેશન પૂરું થયું અને એજ્યુકેશનમાં ત્યારે મારો રેન્ક ફર્સ્ટ હતો, એટલે મુંબઈની જ તે શ્રુતિ સ્કૂલ છે જે દિવ્યાંગ બાળકોની, ત્યાં મને ફર્સ્ટ નોકરી મળેલી. પણ થોડાક સામાજિક કારણોસર મેં એ નોકરી એક વર્ષ કરીને છોડી દીધી. ત્યાર પછી અમદાવાદમાં દિવ્યાંગ બાળકો જે મૂક બધિર સાથે અંધ બાળકો હોય એની સાથે મેં એક વર્ષ કામ કર્યું, અને ત્યાર પછી પાલનપુરમાં આવેલી વિદ્યાંગ ટ્રસ્ટમાં મમતા મંદિર સંસ્થામાં મેં 1999 જોઈન્ટ કર્યું. ત્યારથી તો અત્યાર સુધી હાલ હું મમતા મંદિરમાં દિવ્યાંગ બાળકો સાથે કામ કરી રહી છું.
1: અને આપનું એજ્યુકેશન ક્યાં સુધીનું થયેલું છે?
2: હું નોર્મલ એમ એ બીએડ છું, અને દિવ્યાંગોના ફિલ્ડની અંદર સ્પેશિયલ બીએડ જે આવે વિશિષ્ટ બાળકોને એજ્યુકેશન આપવા માટેનું, એનું બીએડ મેં કર્યું છે અને એનું એમએડ પણ મેં કરેલું છે.
1: ખૂબ સરસ. મુખપતિર બાળકો સાથે કામ કરવામાં તમને ખૂબ મજા આવે છે એવું તમે કહી રહ્યા છો.
2: ખૂબ જ. હા, મને ખૂબ પ્રિય છે મુખપતિર
1: બાળકો, જે એવા છે કે જે બોલી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા, તો આમની અંદર ભાષા કેળવણી અને વાણી કેળવણી કઈ રીતે આપ કરી શકો છો?
2: મુખબધિર બાળકો સૌથી પહેલા તો એ લોકોને સ્કૂલમાં જ્યારે અમે એડમિશન આપીએ છીએ ત્યારે એકદમ કોરી સ્લેટ જેવા હોય છે, પોતે બોયઝ છે કે ગર્લ્સ એની પણ એને ખબર નથી હોતી. આ બાળકોને સૌથી પ્રથમ એને અમે લિંગ ઓળખાવીએ છીએ કે તું છોકરો છે કે છોકરી, અને પછી પોતે પોતાનું નામ શું છે એ નામની ઓળખ કરીએ છીએ, અને નામની ઓળખ પછી અમારું વિશિષ્ટ શિક્ષણનો ઉપયોગ અમે આ બાળકો સાથે કરીએ છીએ. અમારા બાળકોને શીખવવાની જે પદ્ધતિ છે ને આખી અમારી અલગ જ હોય છે, કે આ બાળકો સાંભળતા નથી, એને આંખથી શીખવાનું હોય છે, માટે જેટલું આંખથી દેખાય એ વસ્તુ તમામ સાઇન લેંગ્વેજની સાથે લેખિતમાં બાળકોને પ્રત્યક્ષ અનુભવ આપીને, ચિત્ર દોરીને, કોઈ પણ જગ્યાની વિઝિટ કરાવીને, નાની નાની સ્ટોરી અમે બુક બનાવી સ્ટોરી બતાવીને, ગમે તેમ કરીને આ બાળકોને ભાષા વિકાસ કરવામાં અમે અથાગ પ્રયત્નો કરીએ છીએ. આ બાળકને કંઈ પણ અમને એના ઈશારામાં સવાલ પૂછે તો એ ઈશારાની જે ભાષા છે એ અમે લેખિત સ્વરૂપે બોર્ડ ઉપર લખીએ, છતાં બાળક ના સમજે તો અમે ચિત્ર દોરીએ, એનાથી પણ બી ના સમજે તો એના લાઈવ પિક્ચરો જે હોય એ અમે અમારા મલ્ટીમીડિયા પર બતાવીએ અને બાળકને બતાવીએ છીએ. એ રીતે એમાં બાળકનો ભાષા વિકાસ કરીએ છીએ, અને આ બાળકો નોર્મલ બાળકોની સાથે જ કોમ્યુનિકેશન કરી રહે એ રીતના હંમેશા મારો પ્રયત્ન હોય છે.
1: એક શિક્ષક તરીકે અત્યારે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ આ બાળકો માટે કરવામાં આવતો હશે, તો એ માટે શું કરો છો આપ?
2: અત્યારના વિજ્ઞાન યુગની અંદર આધુનિક ટેકનોલોજી ખૂબ જ નીકળી છે. પહેલા એવું હતું કે મુખબધિર બાળકો છે ક્યારેય સાંભળી નહીં શકે એમ. જ્યારે હિયરિંગ એડની શરૂઆત થઈ ત્યારે આ બાળકોને હિયરિંગ એડ પહેરાવીને એની મિનિમમ એની જે સાંભળવાની ક્ષમતા હતી એનો ઉપયોગ કરીને અમે લોકો એજ્યુકેશન આપતા હતા. પણ હવે નવીન ટેકનોલોજી એક કોકલિયર ઇમ્પ્લાન્ટ આવી છે, એ ટેકનોલોજી ખૂબ ખર્ચાળ છે. ઓપરેશન એનું લગભગ 5 થી 10 લાખ રૂપિયાનું ઓપરેશન થતું હોય છે. પણ ગુજરાત સરકાર અને નેશનલ સરકારે એક સ્કીમ કાઢી છે આરોગ્ય ખાતામાંથી કે આવા જે મુખબધિર બાળકો હોય એને કાનનું ઓપરેશન કરે તો એ બાળકો 100% સાંભળતા થઈ જતા હોય છે. એક કાનનું ઓપરેશન કરો તો

0: 10% બેકારનું ઓપરેશન કરો તો 100% એમ. અને આ ઓપરેશન માટે થઈને અમે પેરેન્ટ્સને હું ગાઈડલાઈન આપું છું કે તમારું બાળક 5 વર્ષથી અંદરનું આવતું હોય તો તમે સૌથી પહેલા એનું કોકલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કરાવી નાખો, જેથી કરીને એ બાળકને નોર્મલ વિકાસની થવા માટે બિલકુલ અવરોધ નથી આવતો. એને સ્પીચ થેરાપી આપી અને બાળકને નોર્મલ વિકાસ કરી અને નોર્મલ બાળકોની સ્કૂલમાં ભણવા માટે ખૂબ જ મદદગાર થાય છે. અને આ ઉપરાંત અત્યારે નવીન ટેકનોલોજીની અંદર અમારા સ્પેશિયલ સ્કૂલ છે, અમારી સ્પેશિયલ સ્કૂલની અંદર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે કે ભૌતિક સુવિધાઓ એ રીતના ગોઠવવામાં આવી છે કે અમારું બાળકને કંઈ પણ બી શીખવું હોય તો ઓન ધી સ્પોટ સ્વિચ ચાલુ કરી અને ઓન ધી સ્પોટ મોનિટરિંગ ચાલુ કરી અને અમારો સિલેબસ અમે નાખેલો છે, બાળક જાતે જોઈ શકે અને જાતે સમજી શકે એ રીતે અમે ટેકનોલોજીનો બહુ સરસ રીતે ઉપયોગ કરીએ છીએ.
1: આ બાળકોને સંસ્થામાં મૂકવા માટે પેરેન્ટ્સને પણ તમારે કન્વિન્સ કરવા પડતા હશે, તો એ બાબતે તમે પેરેન્ટ્સને કઈ રીતે સમજ કેળવો છો કે આ બાળકોને આ રીતે ભણાવી શકાય?
0: હા, હવે એક તો સૌથી પહેલા એ કે જેની પાસે આવું દિવ્યાંગ બાળક હોય એના મા બાપને ખૂબ જ વહાલું હોય છે, એટલે એ બાળકને છોડવા માટે મા બાપ તૈયાર થતા જ નથી હોતા. પણ એક બાજુ મા બાપને ખુશી હોય છે કે મારું બાળક સ્કૂલમાં જાય ને એક બાજુ અંદરથી દુઃખી પણ હોય છે, ત્યારે આ બાળકના માતા પિતાને અમે એટલા બધા કન્વિન્સ કરાવીએ છીએ, જુદા જુદા ઉદાહરણો આપી, એના જે બીજા બાળકો બતાવી, બીજા બાળકોનો વિકાસ કેવી રીતના થયો છે એ અમે બતાવીએ છીએ. પછી મા બાપને ગવર્મેન્ટ તરફથી મળતી સહાય હોય એનાથી હું માહિતગાર કરું, એને બનતી એને હેલ્પ કરું. પછી આ દિવ્યાંગ બાળકોને સરકારની બધી સવલતો જે મળતી હોય એના વાત કરીએ. પછી આ બાળકોને ભણવામાં, રહેવામાં કે જમવામાં એક પણ રૂપિયાનો ખર્ચો થતો નથી હોતો, બધી ગવર્મેન્ટ સહાય આપે છે. આ બધી બાબતોથી હું એના મા બાપને કન્વિન્સ કરાવું છું ત્યારે એના મા બાપને એમ થાય છે કે મારું બાળક જે સ્થિતિમાં છે એમાંથી બહાર આવશે અને મૂકવા માટે તૈયાર થતા હોય છે. અને આ ઉપરાંત હું એની માતા હોય છે એની માતાઓને મધર ટ્રેનિંગ આપું છું. મધર ટ્રેનિંગ એટલા માટે આપું છું કે બાળક 6 કે 7 કલાક સ્કૂલમાં હોય અને બાકીના કલાકો બાળક ઘેર જાય તો આવા બાળક સાથે માતાએ અને ફેમિલીએ કઈ રીતના વ્યવહાર કરવો એ આખી ટ્રેનિંગ હું એની માતાઓને આપતી હોઉં છું એમ.
1: એટલે પેરેન્ટ્સને એક વિશ્વાસ કેળવી અને આપ એ એડમિશન
0: પૂરેપૂરો એના મા બાપને પૂરેપૂરો આત્મવિશ્વાસ વે છે એટલે બાળકને ખુશી ખુશીથી પછી સ્કૂલમાં મૂકવા માટે તૈયાર થતા હોય છે.
1: મેં સાંભળ્યું છે કે અભ્યાસ કરીને જયારે બાળક પુનઃસ્થાપન પામે છે અને દિવ્યાંગ યુવક યુવતીઓ બને છે ત્યારે એમના સામાજિક પ્રશ્નોનું નિવારણ પણ તમે લાવો છો?
0: હાજી, ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે સ્કૂલમાંથી ભણીને જતા રહે, ઘણા કોલેજ સુધી પણ આવા મુખબધિર બાળકો પહોંચેલા છે. પછી જયારે એને મેરેજ લાઈફમાં જોઈન્ટ થાય છે તો એક તો કોમ્યુનિકેશન ગેપ બહુ જ નડતો હોય છે, એક તો ઈશારાથી એ લોકો વાતચીત કરતા હોય એટલે પ્રોપર જે મેસેજ એકબીજાને પહોંચ્યો છે એ મળતો નથી હોતો, એના કારણે એ લોકોની અંદર ઝઘડા થતા હોય છે. અને ઘણીવાર એવા પણ ઝઘડા થતા હોય છે કે એના ફેમિલીવાળા પણ સમજવા તૈયાર ન થાય અને કોર્ટ સુધી જતા હોય છે. જ્યારે કોર્ટમાં ઝઘડા જતા હોય છે ત્યારે કોર્ટમાંથી એમને હુકમ કરવામાં આવે છે કે ઇન્ટરપ્રિટર તરીકે તમે કોઈ પણ એક શિક્ષક આવો. ત્યારે ઘણી વખત હું કોર્ટની અંદર જતી હોઉં છું અને આ યુવક યુવતીઓને સમજાવું મારી ભાષામાં, મારી સાઇન લેંગ્વેજની ભાષામાં સમજાવું અને બંનેને થોડોક સુલે થાય એવા પ્રયત્નો હંમેશા મારા રહેતા હોય છે. સુલે થાય સમજાવું, નોર્મલ પતિ પત્નીના ઉદાહરણ આપીને પણ સમાધાન કરવાની ઘણી વાર મેં કોશિશ કરેલી છે.
1: જનરલી એવું હોય છે કે આ બાળકો સ્પોર્ટ્સમાં ને એમાં બહુ આગળ હોય છે, તો ખેલ મહાકુંભ જેવા જે સરકારના અભિગમમાં તમે ખૂબ બાળકોને ઇન્વોલ્વ કરી અને સિદ્ધિઓ પ્રાપ્ત કરાવો છો, તો આ બાબતે તમે એમને કઈ રીતે તૈયાર કરો છો?
0: હા, અમારા એક તો મુખબધિર બાળકો જે મુખબધિર કરતા ઓલરેડી ઓલ અવર દિવ્યાંગ જે બાળકો હોય છે એનામાં શું કહેવાય કે પાવર ખૂબ વધારે હોય, બોલતા નથી હોતા એટલે સ્પિરિટ પાવર ખૂબ વધારે હોય છે. ઇવન અમારી જે ભાષા છે, અમારી સ્પેશિયલ જે સાઇન લેંગ્વેજની ભાષા છે, અમે દૂરથી ઇશારો કરીએ, અમારી જે ટ્રેનિંગ એ રીતે આપેલી હોય છે ને કે દૂરથી ઇશારો કરીએ કે તારે આમ ને આમ જ કરવાનું છે, એટલે અમારી ટ્રેનિંગ મુજબ, અમારી તાલીમ મુજબ એને શીખવીએ એમાં એ હંમેશા માહેર જ ઉતરે છે. ખેલ મહાકુંભની વાત આવી તો લગભગ છેલ્લા 5 વર્ષથી નરેન્દ્ર મોદી સાહેબે ખેલ મહાકુંભની શરૂઆત કરેલી અને એમાં સ્પેશિયલ દિવ્યાંગ બાળકોનો ખૂબ જ એ લોકોનો આગ્રહ હતો કે નોર્મલમાં બધા આવી રીતે સ્પોર્ટમાં આગળ આવે છે તો દિવ્યાંગ બાળકો કેમ નહીં. ત્યારથી અમે અમારા બાળકોને જોઈન્ટ કર્યા, વિશિષ્ટ તાલીમ આપીને, ખૂબ સરસ રીતે તાલીમ આપીને અમે તૈયાર કર્યા, રાજ્ય લેવલે ગોલ્ડ મેડલ લાવે છે, એમાંથી સિલેક્શન પામીને મારા ઘણા બધા ખેલાડીઓ એવા છે કે નેશનલ લેવલે ગોલ્ડ મેડલ લાવેલા છે અને આજે ગોલ્ડ મેડલ લાવેલા છે એના માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વિજય રૂપાણી સાહેબે નોંધ લીધેલી છે. એમાંથી મારી એક મારી પ્લેયર્સ છે એ મારી પ્લેયર્સને વિજય રૂપાણી સાહેબે એને પુરસ્કાર રૂપે રોકડ આપેલી છે અને એક ટ્રોફી પણ આપીને એનું સન્માન કરેલું છે એમ. એટલે મને પણ ઘણી ખુશી છે કે આપણી સરકાર આ બાળકોની નોંધ ઘણી સારી રીતે લે છે એમ.
1: ખૂબ સરસ. તો આપની આ મહેનતના કારણે આ વખતે 5 સપ્ટેમ્બર 2019માં તમને શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે.
0: હાજી,
1: તો ખરેખર તમે એના ખૂબ જ

0: એ માટે એકદમ લાયક છો કે તમને આ મળવો જ જોઈએ. તો હું એ બાબતે કહીશ કે ટોટલ 20,000 શિક્ષકોમાંથી 45 શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા અને એમાં પણ તમારો પ્રથમ નંબર. તો એ માટે આ લોકોએ શું નોંધ લીધી હશે કે આ રીતે રાષ્ટ્રીય એવોર્ડ મેળવવા માટે?
1: હવે આ રાષ્ટ્રીય એવોર્ડમાં તો ઘણા બધા એના ક્રાઇટેરિયા હોય છે કે તમારું સિલેક્શન કેવી રીતે. એકલું એજ્યુકેશન જરૂરી નથી કે એકલું તમે બાળકો સાથે કામ કરો, એ પણ જરૂરી નથી. એમ તમારી આસપાસના બધા પરિબળો જવાબદાર છે. તમે શાળાની અંદર કેવી કામગીરી કરો છો, તમે બાળકો સાથે કેવું કામ કરો છો, તમારી શાળાની અંદર ભૌતિક સુવિધામાં તમે શું મદદ કરી, સામાજિક ક્ષેત્ર તમારું કયું કાર્ય છે, તમારું ઇનોવેશનનું કાર્ય કેવું છે, આ બધી બાબતોનું ધ્યાનમાં રાખી અને પછી લોકો સિલેક્શન કરતા હોય છે. અને એમાં પણ બી એ લોકો એટલા બધા સવાલ જવાબ પૂછતા હોય છે ને, એ સવાલના જવાબ જ્યુરીને તમારા પરફેક્ટ લાગે કે નહીં આ સવાલના જવાબ સાચા છે, ત્યારે જ તમારું સિલેક્શન થતું હોય છે. એમાં ખાસ કરીને તો હું તો દિવ્યાંગ ફિલ્ડમાં છું એટલે મેં મારા ડેમોન્સ્ટ્રેશન ત્યાં આપેલા અને મારા ડેમોન્સ્ટ્રેશનથી એ લોકો એકદમ ઇમ્પ્રેસ થઈ ગયેલા અને એના કારણે એ લોકોને એમ લાગ્યું કે નહીં આ મેડમનું કામ ખૂબ સારું છે અને મારું સિલેક્શન થઈ ગયું.
0: તો આ રાષ્ટ્રીય એવોર્ડ મેળવવા બાબતે તમે કોને પ્રેરણાદાયી માનો છો?
1: સૌથી પહેલા તો હું મારા પપ્પાને, કેમ કે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરાવાના હતા ત્યારે હું ઓલરેડી મને ગુજરાત રાજ્યનો તો એવોર્ડ મળી ચૂક્યો છે રાજ્યપાલશ્રીનો, પણ મારા ફાધરની એવી ઈચ્છા હતી કે તને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળે તો સારું એમ, કે કારણ કે તારી કામગીરી એવી છે, મારા પપ્પાનું એવું કહેવાનું હતું. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના હતા ત્યારે મારા પપ્પા મને કીધું કે બેટા ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયા છે, તું ફોર્મ ભરવાનું ચાલુ કર. ત્યારે હું સતત મારા કામમાં બીજી હતી, સ્કૂલના કામમાં, એટલે મેં ના પાડી કે પપ્પા હમણાં નહીં થાય. તો મને કે તું મને તારા બધા ડોક્યુમેન્ટ આપતો, હું ફોર્મ ભરાવું એમ. એટલે મારા પપ્પાએ મને ફોર્મ ભરી આપેલું, પણ એમાં જે 45 ક્વેશ્ચન આન્સર હોય છે ને એ ખૂબ ટફ હોય છે, એમાં મારી જરૂર પડે જ. પછી મારા પપ્પાને અમે સાથે બેસીએ અને એ ક્વેશ્ચન આન્સર 45 અમે ફિલઅપ કરેલા. ફોર્મ ભરાઈ ગયું, સબમિટ થઈ ગયું, મારું સિલેક્શન થઈ ગયું. સૌથી વધારે ક્રેડિટ હું મારા ફાધરને આપીશ.
0: ખૂબ સરસ. રાષ્ટ્રીય એવોર્ડ મેળવવા પાછળ એક સંસ્થાકીય રીતે પણ વિદ્યામંદિરનો સપોર્ટ પણ રહેલો છે.
1: ખૂબ જ.
0: તો એ બાબતે સમાજને અને પાલનપુરને વિદ્યામંદિર સંસ્થા પ્રત્યેની લાગણી કઈ રીતે વ્યક્ત કરશો?
1: સૌથી પહેલા તો હું વિદ્યામંદિર ટ્રસ્ટને ખૂબ ખૂબ અને ખૂબ જ અભિનંદન થેન્ક યુ કહું છું, કારણ કે મને કામ કરવાનું પ્લેટફોર્મ વિદ્યામંદિર ટ્રસ્ટે આપેલું છે. વિદ્યામંદિર ટ્રસ્ટે મને જે પ્લેટફોર્મ આપ્યું છે જેના કારણે મને દિવ્યાંગ બાળકો સાથે હું આટલું સરસ કામ કરી શકી છું. મને ક્યારે પણ બી કંઈ પણ બી મુશ્કેલી પડી હશે ત્યારે વિદ્યામંદિરે ખડા પગે ઉભા રહીને મને સપોર્ટ કરેલો છે. વિદ્યામંદિર ટ્રસ્ટે મારા આ બાળકો સાથે કોઈ પણ મારે નવીન કામ કરવાનું હશે તો મને હંમેશા લીલી ઝંડી જ બતાવેલી છે. એટલે સૌથી વધારે વધારે થેન્ક હું વિદ્યામંદિર ટ્રસ્ટને જ માનીશ એમ.
0: ખૂબ સરસ. તો આ હતા કંચનબેન પંડ્યા અને તેમની લાગણીને આપણે સૌએ સાંભળી. તો ખૂબ ખૂબ ધન્યવાદ.
1: થેન્ક યુ વેરી મચ.

નમસ્તે શ્રોતા મિત્રો, આપણી આ દીકરી શ્રેણીમાં આવતા એપિસોડમાં આપણે સંવાદ કરીશું આપણા બાજુના જ ગામ કુંભલમેરની દીકરી અને જે આર્મીમાં સિલેક્ટ થઈ છે તેવી દીકરી સેજલ મોતીલાલ પટેલ સાથે. તો ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

हेलो पालनपुर 90.4 FM रेडियो पालनपुर पर बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडल संचालित आपणा सौना सामुदायिक रेडियो स्टेशन पर हूँ आरजे AR आप सौनु हार्दिक स्वागत करू छू। सुंदर मजानी रजाओनी जिंदगी होय, घरे रहेवानो मौको मळतो होय त्यारे परिवार वच्चे हमणा आ वर्तमान युगनी अंदर OTT प्लेटफॉर्म, सोशल मीडिया, इंटरनेट ना माध्यम थी मोबाइल नी दुनिया मा लैपटॉप ने टेबलेट नी वच्चे क्यांक मानवीय संबंधों वच्चे जे हूंफ ने लागणी हती ने एनो आपणने एक अवकाश एनो अनुभव थाय छे। परंतु श्रोता मित्रों, ए बधी ज वस्तुओनी अंदर आपणा सौनो पण एक वांक छे, कारण के माध्यम बदलाता रहे, पोशाक बदलाय, रहनी करनी बदलाय, ग्लोबल वार्मिंग ना लीधे तो आ धरा पर नहीं ऋतुओना चक्र मा पण फेरफार थयो छे। स्वाभाविक पणे, साहजिक पणे बदलाता आ तमाम पासाओनी वच्चे ढळता जईए ए योग्य छे। परंतु जे प्रक्रिया अपनी वर्षो थी अपना जीवन ने टकावी राखे छे, जे मूल्यो, जे लागणी, प्रेम अने हूफ एने बदलवानी कोई जरूर होती नथी। परंतु क्यारे के बदलाई जाए छे अने क्यारे के ना विषय चर्चा अने विमर्श थता पण होय छे। अत्यारे अखबार, पुस्तकों अने वारे घड़िए तमे केटला एवा लेखो मा अने भाषणों मा संभाषणों मा आ सांभळता आव्या छो के दूरी वधी गई छे। પણ આ દૂરીને દૂર કરવા શું કરી શકાય? આ OTT પ્લેટફોર્મ વિશે, સોશિયલ મીડિયા, મોબાઈલ વિશેની ચર્ચાઓ પરિવારમાં પણ કેવી રીતે કરી શકાય અને એવા કયા મુદ્દા છે કે જેમાં પરિવારને સાથે રાખીને આ બધા જ વસ્તુઓનો આનંદ માણી શકાય? અને જો ખરેખર એવું થાય તો એ લાગણીને હું સચવાઈ રહે તો આપણે ચોક્કસથી મોબાઈલ પરની ગેમ્સ હોય, સિરિયલ્સ હોય, OTT પ્લેટફોર્મ પરની ફિલ્મો હોય, શોર્ટ ફિલ્મ્સ હોય, વેબ સિરીઝ હોય, કે આ બધા જ પ્રશ્નોની અંદર પરિવાર જોડાય અને શું કરવું જોઈએ, ન કરવું જોઈએ, શું યોગ્ય છે, શું અયોગ્ય છે, એ બધી જ વાતોને પરિવારની અંદર ઢાળી શકાય। હમણાંના ન્યૂઝપેપરમાં સમાચાર હતા કે જમતી વખતે એક પરિવારે એક નિયમ કર્યો હતો કે પહેલાં, સૌથી પહેલાં બાસ્કેટમાં બધાના મોબાઈલ સાયલેન્ટ અથવા તો સ્વિચ ઓફ મોડ પર મૂકી અને પછી જ જમવાનું કામ કરવું જોઈએ, અને ડાઇનિંગ ટેબલ પરનો એ અડધો કલાક એમના જીવનમાં અદ્ભુત રીતે આજે સેટલ થઈ ગયો છે। અને OTT, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ એ જીવનના અનિવાર્ય ભાગો જ્યારે આજે બન્યા છે ત્યારે એની સાથે સાનુકૂળ રીતે, પ્રતિકૂળ રીતે નહીં, નડ્યા સિવાય કેવી રીતે જીવન જીવાય એની જ વાતો આપણે આજે કરીશું। અને બધી જ વાતોમાંથી કંઈક શીખવાનું છે એવું નથી, કંઈક અપનાવવાનું પણ છે। અને શરૂઆત કરીએ, પહેલાં સાંભળીએ આ ગીત। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

સૌથી પહેલી તો વાત એ છે કે રજાઓની વેકેશનમાં આપણે કુમળા વયના જે નાના બાળકો છે એમને ગેમ્સનું વળગણ છે ને, મોબાઈલ પરની ગેમ્સ. તો પહેલી વાત તો એ જ છે કે એમને આ વળગણ આપ્યું છે આપણે જ, અને પડ્યું છે પણ આપણા લીધે જ, કારણ કે એ સમયમાં આપણે પણ ફ્રી નથી હોતા. પહેલાં તો લોકો ઘરે પરિવારના બધા સભ્યો મળીને રમી શકે તેવી ગેમ્સનો ઘરમાં સમાવેશ કરતા શીખે એ જરૂરી છે. કારણ કે વર્ષો પહેલાં આપણે એ પ્રકારની કોડી, પછી રમવા માટેના જે 64 છે પાનાઓની રમત પણ, જે પોઝિટિવલી રમી શકાય એવી ગેમ્સની પોતાના બાળકોને શીખવાડવાની વૃત્તિ પણ આપણામાં હોવી જોઈએ. આ સિવાય આ બધા બાળકો સાથે બેસીને નવી જે આવેલી મોડર્ન ગેમ્સ હતી, જેમ કે ચેસ છે, વેપાર છે, એ સિવાયની લૂડો, સાપ સીડી, આ બધી રમતોનો આપણે રમવા માટેનો અભ્યાસ કરતા હતા અને બધા સાથે બેસીને એક અડધો કલાક તો આ કામ કરતા હતા. પણ હવે એ રમતોને ઘરમાં વસાવવાની જરૂરિયાત કોને છે? આપણે સૌએ. રાત્રિના દરમિયાન ફૂલ રેકેટ રમવું કે દડા સાથે બાળકો સાથે રમવું, કારણ કે માતા પિતા પણ એમને દડોને બેટ આપી દે અને કહે કે એકલા રમો, ને પછી એ મોબાઈલ પર કંઈ સર્ફિંગ ચેટ્સ અને જોક્સ સાંભળીને કે સ્ટેટસ જોઈને કે પછી ઇન્સ્ટાગ્રામ પરની રીલ્સ જોઈને હસતા રહે. તો બાળકો એ જ શીખવાના છે. આપણે સૌએ પણ એ અડધો કલાક ફૂલ રેકેટ રમવા માટે, એમની સાથે પકડદાવ રમવા માટે ઘરના આંગણામાં જો ન હોય તો બગીચામાં જવાની પણ તસ્દી તો લેવી જ જોઈએ. એ તસ્દી નથી લઈ શકતા તો ચાલો ને એક નાનકડી લોંગ ડ્રાઈવ પર જઈએ, વધારે નહીં તો આજુબાજુના રસ્તાઓ પર જતા આવીએ, વાતચીત કરીએ, ક્યાંક ઊભા રહીએ, ઘરેથી લઈ ગયેલો નાસ્તો, એ ઢળતા સૂરજ માટે કંઈક સનસેટ અને સનરાઈઝ માટે આપણે હિલ સ્ટેશન પર જવાની બિલકુલ જરૂર નથી. આપણા બાલારામના આ ફોરેસ્ટના જંગલો કે પછી રસ્તા પર ખુલ્લો રસ્તો સીધો હોય અને સાંજના સમયે તમે જશો તો ચોક્કસપણે તમને એ સનસેટ અદ્ભુત લાગે છે અને તમારા એ જ મોબાઈલ અને લેપટોપમાં તમે રીલ્સમાં કેપ્ચર પણ કરી શકો છો. વાત મૂળ અહીં એ છે કે પ્રથમ પગથિયું એ છે કે બાળકોનું ઇન્વોલ્વમેન્ટ માતા પિતાએ જ શરૂ કરવું પડશે, અને માતા પિતા જો આ બાબતોમાં જોડાશે તો ચોક્કસપણે એ વળગણ છે એ તમને જ ખબર છે અને એને દૂર કરવાના રસ્તા તમારી પાસે છે, એના પ્રયોગો તમારે જ કરવાના છે. બાળકોને કહી દેવાથી

0: ટેબ્લેટ્સ નથી, કારણ કે દવાની ટેબ્લેટ્સ આપવા માટે પણ માતા પિતાએ જ સજ્જ થવાનું છે. તો પછી કેવી રીતે અપેક્ષા રાખી શકાય આ બાળકો પાસે? અને એટલે જ આજની આ વાતને તમારે મનમાં લેવાની છે. શોધી કાઢો તમારી પાસે સાપસીડી ક્યાં મળે છે, વેપાર ક્યાં મળે છે, એમને શીખવવાના મુદ્દાઓ, ચેસ છે, ફૂલ રેકેટ છે, ટેબલ ટેનિસ રમી શકો છો, અને સામાન્ય દડાથી સાતોળીઓ રમવાની પ્રેક્ટિસ પણ બહુ જ ઓછી જગ્યામાં થઈ શકે છે, અને થપ્પો તો ઘરમાં પણ રમી શકાય. ભલે ને પકડાઈ જવાનો આનંદ લો, પણ આ રમતોને યાદ કરવાની સંગીત ખુરશી એ તો બહુ અદ્ભુત રમત છે ને, આપણે સૌ રમી શકીએ. એના માટે જગ્યા કે સ્પેસ નથી જરૂર, ને એમાં એ તમારું ઓટીટી પ્લેટફોર્મ, રીલ્સ આ બધાનો ઉપયોગ કરીને ઇન્વોલ્વમેન્ટ સાથે કરી શકીએ. શરૂઆત કરી છું અને એની પર વિચાર તો કરો કે ક્યારથી શરૂ કરવાના છો. ત્યાં સુધી સાંભળો આ ગીત, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM ને આરજે AR ની સાથે.
1: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

ગરમીનો મોસમ છે અને રજાઓની મોસમ હોય. મેં વાત કરી તે પ્રમાણે સવારે અને સાંજે સમય કાઢી શકાય, બાળકો સાથે વિતાવી શકાય એવી નાનકડી રમતો, સંશોધનો, નાની કોમિક્સ બુક્સ છે કે પછી સ્ટોરીમાંથી વાર્તાઓ સાંભળીને એમને કહેવી, આ બધું જ થઈ શકે અને એમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પણ તમને મદદ કરે. આ સિવાય ચલો બપોરનો સમય છે, ગરમીનો છે, રાત્રિના સમયે છે અને તમે એકલા મોબાઈલ પર બેસી રહો, એકલા લેપટોપ પર રહે અને બાળકો પણ પોતાની રીતે એની પર જોડાયેલા રહે એ યોગ્ય નથી. તો શું થઈ શકે? આ માટે પણ ઓટીટી પ્લેટફોર્મ પર સુંદર મજાની ફિલ્મોનો એક જમાવડો હોય છે. આ ફિલ્મો બાળ ફિલ્મો પણ છે ને, જે ઓટીટી પરથી જ રિલીઝ થઈ છે, સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને એવી ફિલ્મોની કેટલીક વાતો મારે તમારી સાથે કરવાની છે. હમણાં જ મેં આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી શોર્ટ ફિલ્મ્સ હતી, અદ્ભુત મૂવીઝ છે અને ખરેખર બાળકોને શીખવાડી જાય છે અને ગુજરાતી હિન્દી મિક્સ ગુજરાતી લોકોએ બનાવેલી અશ્વિની કેલસ્કર, અસરાની અને એના પાત્રો દ્વારા એને જીવંત બનાવવાનો આ ફિલ્મને બહુ જ અદ્ભુત પ્રયાસ થયો છે અને એનું નામ છે એકતા હીરો. ચોક્કસથી જોવા જેવી છે, હળવી છે, કંઈ નવી વાત નથી, પણ વાર્તાના આરોપ દ્વારા, વાર્તાના સુંદર મજાના આલેખન દ્વારા, એક દૃષ્ટાંત બિંદુઓથી અદ્ભુત વાર્તાનું મંથન કરવામાં આવ્યું છે. ખરેખર આ વાર્તાના મંથન પછી મંચન થયેલી આ ફિલ્મને જ્યારે આપણે નિહાળીએ છીએ ને પરિવાર સાથે, ત્યારે એમાંથી ઘણા બધા મૂલ્યો બાળકોને શીખવવા નથી પડતા. એ જાતે જ સમજે છે કે કેવી રીતે જીવન જીવી શકાય, કેવી રીતે બીજા માટે કંઈક કરી શકાય અને પ્રેમ શું છે, હું શું છે, પરિવારના સભ્યોનો ત્યાગ બલિદાન, પડોશી ધર્મ શું છે, રાષ્ટ્રપ્રેમ શું છે, વતન અને ગામડાની મહેક શું છે. તો ચોક્કસથી ફરીથી નામ કહું છું કે એકતા હીરો, હિન્દી વર્ઝન છે, ગુજરાતી શબ્દો છે, પોતી કી લાગે એવી ફિલ્મ છે. એકવાર ચોક્કસથી જોવી જોઈએ, સહપરિવાર માણી લેવી જોઈએ અને આ ફિલ્મ સાથે દુનિયા એક અદ્ભુત લાગશે. બપોરના સમયમાં પણ બાળકો સાથે જોડાઈ શકાય તેવી આવી ઘણી ફિલ્મો છે, પણ મેં તમને એક ફિલ્મનું ઉદાહરણ આપ્યું છે, એને જોઈ લો. ક્યાંથી મળશે, શું મળશે આ ગીતના બ્રેકમાં, ગીત સાથે સાંભળતા સાંભળતા તમારા એ જ મોબાઈલ પર શોધી પણ કાઢો. 90.4 FM પર હું આરજે AR આ ગીત પછી ફરીથી આવી જ એક નવી વાત લઈને આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો બાલનપુર 90.4 FM.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: તો સમય થયો છે તમારા સૌથી અલવિદા કહેવાનો. લાગણીનો સંબંધ અને આ અવાજથી જ રેડિયો પાલનપુર અને એના આરજેની ટીમ સતત તમારી સાથે જોડાયેલી રહે છે, તમારી લાગણીઓને વાચા આપે છે. તો તમારી લાગણીઓને વાચા આપવા માટેના વિચાર બિંદુઓ આપવાનું કામ પણ રેડિયો પાલનપુર સતત કરતા રહે છે. આ બધી જ લાગણીઓ અને અનુભવોનો નિચોડ એ છે કે તમારો અમને રિસ્પોન્સ મળે, પ્રત્યુત્તર મળે, જવાબ મળે. તમારે કંઈક કહેવું છે, કંઈક નવી વાત છે, તમારે વાતને વહેંચવી છે તમારા અવાજમાં કે લખીને અમને મોકલો. અમે અમારા અવાજમાં આપણા આસપાસના વિસ્તારમાં અને રેડિયો પાલનપુર સાથે જોડાયેલા તમામ લોકોને આ બધી જ વાતોને પહોંચાડીશું. આ સિવાય પણ તમારું હૃદય કહે છે કે તમારે પોતે પણ એક અનુભવ લેવો છે તમારી વાતની વહેંચણી કરવાનો રેડિયો પાલનપુર પર, તો અમારું આપ સૌને ઇજન આમંત્રણ જે પણ કહો એ બધું જ છે. આ માટે તમારે સંપર્ક કરવાનો છે, અમારી મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે ગુગલ

પ્લે સ્ટોર, જો તમે એન્ડ્રોઇડ ફોન યુઝ કરો છો અને આઈફોન યુઝ કરો છો તો આઈટ્યુન્સ સ્ટોર પર જાઓ, રેડિયો પાલનપુર લખો, મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, એની પર રહેલા સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક કે પછી ફીડબેક સેક્શનમાં જઈને મેઇલ કરી દો. તમારી ઈચ્છાઓને લાગણીઓને અહીંયા સ્ક્રુટિની કમિટી દ્વારા સમયાંતરે એને સ્ક્રીનિંગ કરીને તમને મોકો ચોક્કસથી આપવામાં આવશે. આ સાથે તમારી પાસે અમારો એક વોટ્સએપ નંબર છે, 95129668 88, યાદ રાખજો 95129668 88 વોટ્સઅપ નંબર છે. એની પર તમારો અવાજ, ફાઇલ કે સ્ક્રિપ્ટ જે પણ છે એ લખીને મોકલી આપો. એ પણ અમારી કમિટી દ્વારા રિવ્યૂ બાદ આપ સૌને એમાંથી તક પણ મળશે અને તમારી મોકલેલી કૃતિ કે વાતને રજૂ પણ કરવામાં આવશે. ફરીથી મળીશું આવા જ આઉટિંગ એપિસોડ સાથે, આરજે અંજલિ, આરજે જીનલ, આરજે રવિ કે પછી આ સ્ટુડિયો પરના આરજે કવનની સાથે વાત પણ કરવી હોય તો સૌ પહેલાં તો તમારે વોટ્સઅપ મેસેજીસ કરવા અનિવાર્ય છે. તમારી લાગણીઓને અમારી સાથે પહોંચાડો. રેડિયો પાલનપુરના કોઈ પણ કાર્યક્રમ વિશેની વાતને પહોંચાડવાનું ચૂકતા નહીં. ત્યાં સુધી અલવિદા દોસ્તો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

हेलो पालनपुर 90.4 एफएम कम्युनिटी रेडियो स्टेशन पर आरजी एआर ने साथ है फरीती आप सबनो हूं स्वागत करू छु। આપણે વાત કરી રહ્યા હતા કે બપોરના સમયમાં અને બાળકોને પરિવાર સાથે ઓટીટી પ્લેટફોર્મ મોબાઈલ ટેબ્લેટ્સ લેપટોપના ઉપયોગ દ્વારા કેવી રીતે લાગણીઓ અને સહિયારા સમયની વહેંચણી કરી શકાય અને વાતચીતમાં એક ફિલ્મની વાત કરી હતી શોર્ટ ફિલ્મ કે જે જોવા જેવી છે બાળકો સાથેની। આવી જ બીજી બાળકોની ફિલ્મ Z5 ઓરિજિનલ ઉપર ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે પાર્થ ઓર જુગનુ ફાયર ફાઇલ્સ અને એ ફિલ્મની અંદર અદ્ભુત ફિલ્માંકન છે એક પરિગાથા છે પહાડોની વાત છે અને જ્યારે સફર કરી રહ્યા છીએ અથવા તો સફરમાં જઈ નથી શક્યા અને ગરમીના માહોલમાં છીએ ત્યારે આ ફિલ્મોનો આ પહાડી માહોલ અદ્ભુત તમને વાર્તાઓની અંદર લઈ જશે। એમાં એક્શન છે દોડધામ છે કંઈક લાગણીઓની વાત છે ફેલિયરમાંથી સફળ થવાની વાત છે આપણા ધાર્મિક પુરાણો પ્રત્યેની શ્રદ્ધા સંજીવની અને પેલી રોઝા ફિલ્મની બહુ જ ચર્ચિત અભિનેત્રી આજે દાદીના સ્વરૂપમાં ત્યાં જોડાય અને બાળપણ સાથે જોડાયેલી કેટલીક આપણી અંતરના સપનાઓની યાદો પણ આ ફિલ્મમાં છે। વધારે વાત ફિલ્મની કરીશ નહીં તો તમને મજા નહીં આવે પણ ચોક્કસથી ફ્રી છે ઇન્ટરનેટ માધ્યમ પર છે અને બધા સાથે મળીને જોઈએ ને પછી ફિલ્મની ચર્ચા થાય અને એમાંથી સંજીવની હનુમાનજી અને રામાયણ વિશે પણ વાતચીત કરી શકો તો ખૂબ મજા આવે। આ ફિલ્મમાં નાની નાની એવી કેટલીક બોધ સ્ટોરીઝને પણ વર્ણવવામાં આવી છે અને આ ફિલ્મ જોવાથી આમ પકડી રાખે છે જકડી રાખે છે એટલે હું કહીશ કે ચોક્કસથી આ ફિલ્મને તમારે સૌએ નિહાળવી જોઈએ અને ફિલ્મ અદ્ભુત રીતે તમને સૌને ફરીથી પરિવાર સાથે જોડવામાં પણ મદદરૂપ થશે અને આવી જ વાતો અને આવી જ ફિલ્મો વિશેના સંશોધનો જે છે એ તો તમારે સૌએ એ નેટ ઉપર સર્ફ કરતા આંગળીઓને ટેરવાથી શોધી જ કાઢવાના હોય અને એ શોધેલા એ જ સંશોધનો એમના માટે બાળકો માટે કંઈક સમય આપી ચૂક્યા છો તો એ જ વાતો તમને પછી તમને મદદરૂપ થશે। અધરવાઇઝ તો આપણે કંઈ નહીં કરીએ તો કંઈ જ નથી થવાનું અને મેં આજે એટલું કહ્યું છે એટલા પગથિયા જો ચડી લીધા તો તમે ચોક્કસ પછી છે ને હજારો સ્ટેપ્સની બહુ ઊંચાઈ ધરાવતી જગ્યા પર પણ તમે પહોંચવાના અને આ તો પોતાના બાળકો પરિવાર માટેની વાત છે તો ચોક્કસથી તમે આટલું તો કરશો। વાતને આગળ વધારીશ આ ગીત પછી ત્યાં સુધી મસ્ત રહો વ્યસ્ત રહો સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

હલો પાલનપુર, વેલકમ બેક. અને ફરીથી તમારી સાથે જોડાવાના આ મોકાની સાથે હવે વાત કરીશું કે સાંજનો સમય કેવી રીતે અદ્ભુત રીતે આપણે કાઢી શકીએ છીએ અને બહાર નીકળીએ પરિવાર સાથે. થોડોક સમય એક કલાક નિર્ધારિત કરી કે દર ત્રણ કે ચાર દિવસ આ રજાઓનો માહોલ છે અથવા સેટરડે સન્ડે આપણે બહાર નીકળીએ અને જ્યાં ખર્ચ ઓછો હોય પણ પરિવાર સાથેની એક મજા માણી શકાય. ગરમી છે પણ તો પણ હળવા રહી શકાય, તો એવી જગ્યાઓ વિશેની વાત કરવી છે જ્યાં ભીડભાડ નથી અને થોડી ઘણી છે પણ. આપણું બાલારામ અને બાલારામનું અભયારણ્ય અદ્ભુત જગ્યા છે. તમને થશે કે આ જગ્યા પર તો અમે જઈએ છીએ, અમે અવારનવાર ગયા છીએ, પણ અમને તો કંઈ ખાસ જોવા મળ્યું નથી. મેં તમને કહ્યું ને કે જો રવિવારની અદ્ભુત સવાર માણવી હોય અને પહેલું સનરાઈઝ જોવું હોય તો તમારે આ બાલારામના જંગલોમાં પહોંચી જવું જોઈએ. બાલારામ સુધી પહોંચતા કે બાલારામથી પછી આગળ જતા જે આગળના વિરમપુરના રસ્તા ઉપર જો વચ્ચે આવતા અભયારણ્ય કે જ્યાં તમને સવારમાં પક્ષીઓનો કોલાહલ અને કેટલાય એવા પક્ષીઓના અવાજ ઓળખવાનો જો અભ્યાસ કરીને પુસ્તક લઈને ગયા હશો તો ચોક્કસથી પ્રયાસ કરશો ત્યારે તમને અનુભવ થશે કે આટલા બધા પક્ષીઓના અવાજ એટલે કે અહીં રહેઠાણ પણ છે અને તમે બર્ડ વોચિંગ પણ કરી શકો છો અને સવારમાં એટલી ગરમી નથી. અહીંયા આગળ જંગલના રેબિટ્સ જોવા મળે છે, અદ્ભુત રંગના અલગ અલગ પ્રકારના જંગલી રેબિટ. એમની પાસે ફર છે વધારે એવું નહીં કહી શકાય, પણ એમની જે સ્પીડ છે, સ્ફૂર્તિલી રીતે જે

દોડતા હોય છે એને જો કેમેરામાં કેપ્ચર કરવા કે જોવાનો આહલાદક આનંદ મળી શકે. આ સાથે કેટલા એવા નાના બીજા જીવજંતુ છે, અને જો તમે આ જ વિસ્તારની ફોરેસ્ટ લાઈફના કોઈ બીટ ગાર્ડ કે એમની સાથેનો સંપર્ક કરીને તમે જો ત્યાં રોકાઈ શકો છો, સવારમાં એમને બોલાવી શકો છો, અને તમારી સાથે હોય અથવા કોઈ અધ્યાપક કે ટીચર્સ, જે લોકો હોબી વાઇઝ પણ આપણા પાલનપુરમાં છે એવા કેટલાય મિત્રો કે જે બર્ડ વોચિંગ કે આવા ફોરેસ્ટ અને બોટનિકલ તેમજ જંગલની કેટલી બધી બાબતો સાથે એકદમ વિષયના તજજ્ઞ તરીકે રજૂઆત કરી શકે, તો એમની સાથની આ સવાર અદ્ભુત હોય. અને જો ચાય લઈને ગયા હોય અને પહેલા જ સૂરજના કિરણ સાથે અદ્ભુત રીતે તમે બાલારામનો આ સનરાઈઝ જોશો ને, ત્યારે તમે સૌ કહેશો કે પરિવાર સાથે જીવવાનું ક્યાંય દૂર સ્વિટ્ઝરલેન્ડ હિલ સ્ટેશન કે બધે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. સવારની એ આહલાદક માદક હવાઓની અંદર ઠંડી મળી રહેશે, અને સાથે સાથે સનરાઈઝ હોય, ચાય, કોફી, નાનકડો નાસ્તાનું ટેબલ પણ ગોઠવી શકાય, અને ગાડી એટલે કે ફોર વ્હીલર તો બધાની પાસે હોય છે, બાઇક રાઇડ સાથે પણ તમે જઈ શકો છો. અને સવારમાં આ અભયારણ્યની મજા કંઈક અદ્ભુત અને અલગ હોય છે. એવું સેમ તમે સાંજે પણ કરી શકો છો. સાંજના સનસેટ સમયની અંદર એકદમ ઢળતી સંધ્યાએ જો આ જંગલોમાંથી પસાર થઈએ અને ત્યાં તમે અડધો કલાક ને કલાક ગાળી અને જો એ માહોલને તમારા કેમેરામાં, મોબાઈલની અંદર અને પછી ઓટીટી પ્લેટફોર્મ પર રીલ્સ બનાવવા પણ યુઝ કરશો, તો પરિવાર સાથે આ તમામ ગેજેટ્સ કે જે એકદમ અવરોધક ગણાય છે પરિવાર સાથેની વાતચીતમાં, એ બધા જ તમને આહલાદક આનંદ આપશે. આપ સૌને એ વાત જાણીને પણ આનંદ થશે કે આપણા બાલારામના જંગલોમાં વિવિધ પ્રકારની બિલાડી જોવા મળે છે, અને આ બિલાડીના રંગ અને રૂપ જોવો, ચિત્તા જેવા, ટાઈગર, અને એટલે તો આપણે એને વાઘની માસી કહીએ છીએ ને, એ કહાવત અને એ વાતને સમજાવવાની તમને બિલકુલ કોઈ ઠોસ આધારોની જરૂર નહીં પડે. અને આ બધા જ પ્રાણીઓ જોવા મળે છે, મારો અનુભવ છે. એક વખતે કરવા જેવો છે, શનિ રવિની સાંજ હોય, અને પછી જો તમારે થોડો ખર્ચ કરવો છે તો ત્યાં સુંદર મજાના રેસ્ટોરન્ટ અને રિઝોર્ટ પણ છે જ્યાં તમે બધી જ મજા લઈ શકો છો. તો દોસ્તો, આવી જ વાતોને આગળ વધારતો રહીશ, અને ત્યાં સુધી તમે સાંભળી લો આ ગીત, પ્લાનિંગ કરી દો કે હવે પછી કયા દિવસે તમે આ જંગલની મુલાકાત દ્વારા ઉજાગર કરવાના છો તમારા હૈયાની, પરિવારની લાગણીઓ અને સમયને. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સવાર અને સાંજની તો વાત કરી દીધી, બપોરની પણ વાત કરી લીધી, પરિવાર સાથે કેવી રીતે ગાળી શકાય, ઓટીટી પ્લેટફોર્મનો કેવી રીતે સદઉપયોગ કરી શકાય. અને આ તો બધા એક્ઝામ્પલ છે, રિસર્ચના પોઈન્ટ ઓફ વ્યૂ છે. તમે સૌ પાલનપુરવાસી છો, ગુજરાતી છો, એટલે આના આધારે બીજા ઘણા હજારો માધ્યમ શોધી કાઢશો. અને એ કેવી રીતે શોધવાના છે, કેમ શોધવાના છે, શા માટે શોધવાના છે, એ બધા જ પોઈન્ટ્સ તમે હવે મારા આ શોના છેલ્લા પડાવ સુધી પહોંચતા મગજમાં આવી ગયા છે. અને મા બાપ છીએ, મોટા ભાઈ બહેન છીએ, અને જીવનમાં પ્લેટફોર્મ્સ આજે બધા સોશિયલ મીડિયાના મળ્યા છે અને દૂર નથી કરવાના, એને સાથે પણ રાખવાના છે, લાગણીઓ પણ વહેંચવી છે, પરિવાર સાથે જોડાયેલા પણ રહેવું છે. પણ મેં કહ્યું એમ કે હવે રાત્રિ આઉટિંગ માટે પણ શું આ બનાસકાંઠા અને પાલનપુરવાસીને અને રેડિયો પાલનપુરની રેન્જમાં આવતી કઈ જગ્યાઓ છે કે જ્યાં અદ્ભુત રીતે તમે આ ગરમીની સિઝનમાં પણ મજા માણી શકો છો. તો મિત્રો, આવી જ હવે એક જગ્યાની વાત કરવી છે, અને એ જગ્યા છે જસોર અભયારણ્ય. જસોર અભયારણ્યમાં પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા આમ પબ્લિક એટલે કે આપણા સૌ માટે ઓછા દરે ત્યાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સમયાંતરે ચોક્કસ સમયે તમે તમારું પેકેજ બુક કરી લો, ત્યાં આગળ દેશી આદિવાસી કલ્ચરનું, ગ્રામીણ કલ્ચરનું ફૂડ પણ મળે છે. તમે જાતે પણ ત્યાં રસોઈ કરીને મજા માણી શકો, સંગીત સંધ્યા પણ માણી શકો છો. આ સિવાય બાલારામથી થોડેક આગળ જઈએ એટલે હાથીદરાના વિસ્તારની અંદર

તેમજ પાણિયારી આશ્રમ પર પહાડની ઉપર પણ રહેવાની એક નાનકડી વ્યવસ્થા છે. એક કે બે પરિવાર સાથે જો તમે રાત્રિના સમયમાં આ જંગલ ફોરેસ્ટના આ નાના પહાડ પરના સ્ટેશન ઉપર રાત્રિ ગુજારવાનો એક મોકો લેશો, અને એમાં જેસોર અભયારણ્ય તો રાત્રે તમને વધારે એમ નહીં કહી શકું, પણ એટલીસ્ટ 3-4 વખતે તમને રીંછના અવાજ અને એ જંગલની પ્રતિકૃતિ એટલે કે મગજમાં જે

ની અંદર એક લટાર લગાવીએ ને, ક્યારેક એ જંગલની આજુબાજુમાં સવારમાં પાણીની શોધમાં નીકળેલા કે શિકાર માટે નીકળેલા એ પ્રાણીઓ જ્યારે પરત ફરતા હોય છે દિવસ ઉગતાની સાથે, ત્યારે એમના અવાજોના આહલાદક વાતાવરણની અંદર પરિવારમાં અને પરિવારના સભ્યો સાથે આ પ્રકૃતિ જે પુસ્તકોમાં ભણી છે એને માણવાનો મોકો મળે છે. શ્રોતા મિત્રો, પાલનપુર આજુબાજુની આ જગ્યાઓ છે ને એકવાર મુલાકાત લીધા પછી ચોક્કસથી જે મને તમને સૌની સાથે વહેંચવાનો આનંદ મળ્યો છે, એમ તમને તમારા મોબાઈલ્સને તમારા સોશિયલ પ્લેટફોર્મ પર એની રીલ્સ બનાવવાનો પણ આનંદ મળશે. ને આ બધી જ વાતો પાછળનો અર્ક શું હતો એ મેં તમને શરૂઆતમાં જ કહ્યો હતો, એટલા માટે કે આપણે સૌએ આપણા સંબંધોની અંદર વાતો કરવા માટેના વિષયો શોધવાની જરૂર નથી. સમય બદલાય, વર્તમાન સમયની અંદર ગેજેટ્સ અને પરિસ્થિતિ બદલાય છે, તો એ બધાને ઇન્વોલ્વમેન્ટ દ્વારા પણ પરિવારને અને લાગણીઓના સંબંધોને કેવી રીતે જોડી શકાય એનો આ નાનકડો પ્રયાસ હતો. ચોક્કસથી આ ગીત પછી કેવી રીતે આ પ્રયાસ હજારો લોકો સુધી વહેંચી શકાય અને સુંદર મજાના અનુભવોથી જીવનને શણગારી શકાય એ વાતોના વડા પણ આપણે કરવાના છે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી, તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ,

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.